નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે.

0: રેડિયો પાલનપુર, તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?

0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ

પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512 99 11 6 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512 99 11 6 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: આપણે આગળ જોયું કે કૃષ્ણ અર્જુનને બે રીતે વાત કરે છે. એક તો જેને આપણે નાશવંત સમજીએ છીએ, શરીર છે, જેને આપણે માણસ તરીકે ઓળખીએ છીએ, એ તો સર્વથા નાશવંત છે, અને અંદર જે આત્મા છે એ હંમેશા માટે અવિનાશી છે, ન એ જન્મે છે ન એ મરે છે. પણ જો અર્જુનના મનમાં એમ હોય કે આપણે જન્મ અને મૃત્યુ જોયા છે, તો એની સામે પણ એમણે જવાબ આપ્યો કે ભલા માણસ જો એમ પણ હોય તો એટલું માની લે કે જાત સહિત ધ્રુવ મૃત્યુ, જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને એની સાથેના સાથે જે મૃત્યુ પામે છે એનો જન્મ પણ નિશ્ચિત છે, માત્ર શું બદલાય છે, એના કપડાં બદલાય છે. અર્થાત જે છેલ્લે આપણે જોયું હતું એ હતું કે હંમેશા જે જગતને આપણે જોઈ રહ્યા છીએ, જે વ્યક્તિઓને આપણે જોઈ રહ્યા છીએ, જે પ્રાણી માત્રને આપણે સંપર્કમાં વ્યવહારમાં એની સાથે છીએ, એ તો

વ્યક્ત મધ્ય ભાગ છે, એટલે કે જન્મ પહેલા અને મૃત્યુ પછી પણ કંઈક છે. શું છે? કોઈનો જન્મ થયો તો જન્મ પહેલા શું હતું, કોઈનું અવસાન થયું તો મૃત્યુ પછી એ જીવ ક્યાં ગયો, આપણી પાસે એના જવાબો નથી. કોઈ આધ્યાત્મિક રીતે પ્રયત્ન કરીને આપવાનો પ્રયત્ન કરે, પણ સાધારણ રીતે જે જગતની સાથે આપણે સંકળાયેલા છીએ એ જગત તો વ્યક્ત મધ્ય છે, મધ્ય ભાગ છે એ વ્યક્ત છે. આરંભથી પૂર્વે અને અંતથી પછી શું છે એની કોઈને ખબર જ નથી. અવ્યક્તાદિની ભૂતાની, પ્રાણી માત્ર એનો આદિ અવ્યક્ત છે, અને જો આદિ અવ્યક્ત છે તો એના જવાબ પછીનું પણ અવ્યક્ત છે. વ્યક્ત છે એ તો માત્ર મધ્ય ભાગ છે, એટલા માટે વ્યક્ત મધ્ય એવો શબ્દ વાપર્યો. એટલે વ્યક્ત મધ્યની ભારત તો જે છે એ માત્ર જો વચ્ચેનો ભાગ છે, આદિની ખબર નથી અંત પછીની ખબર નથી, તો આ જે કેવળ મધ્ય ભાગ છે જે આપણા માટે વ્યક્ત છે એમ કહેવાય, જેને આપણે જોઈએ છીએ, વ્યવહારમાં અનુભવીએ છીએ, જેની સાથે આપણે સામાન્ય વ્યવહાર કરીએ છીએ, આપણા પોતાના શરીરને અને આપણા પોતાના સંબંધોને સમાવીને પણ, એ બધું માત્ર વ્યક્ત મધ્ય છે. એનો મધ્ય આપણે જાણીએ છીએ તો જેનો આદિ નથી જાણતા, જેનો અંત નથી જાણતા, એના માટે શોક શા માટે કરવો, એ પણ વાત બરોબર નથી. એટલે વાત તો એ જ થઈ કે તું આટલું સમજ કે જો મૃત્યુ થાય છે તો એ દેહનું થાય છે, દેહીનું નહીં. જો તું કોઈને હણે છે ધારો કે, તો એ પણ દેહને હણવાનું થાય છે. દેહી નિત્યમ અવધ્યોયમ. આજે દેહી છે એ તો સૌ કોઈના દેહની અંદર રહેલો અવધ્ય છે હંમેશા, એનો વધ થઈ શકતો નથી, અને એટલા માટે તારે એ બાબતની નો શોક, એ બાબતનો વિષાદ કરવો જરૂરી નથી, ન કરવો જોઈએ. ન ત્વમ શોચિતુમ અર્હસી, એનો તું શોક કરે તો એ યોગ્ય નથી, વ્યાજબીનથી ખોટું છે. આ તો એક વાત થઈ કે એમ માનતા હોય કે આપણે કોઈને મારીએ છીએ, કે આપણે કોઈને હણીએ છીએ, કે આપણે કોઈ વડે હણાઈએ છીએ, તો એ વાત જ સાવ ખોટી છે. એ વાત તો થઈ ગઈ, પણ હવે જે જગતમાં આપણે રહીએ છીએ, જે વ્યવહાર જગતમાં આપણે રહીએ છીએ, એ વ્યવહાર જગતમાં પણ કંઈક તો છે ને. એટલે આખી વાતને એક બીજી ટ્રેક ઉપર, એક બીજી લાઈન ઉપર લઈ જાય છે કૃષ્ણ. આટલું કયા પછી કે આત્મા અમર છે, આ એક વાત ધ્યાનમાં રાખજે. પણ આત્માની ને બધી પછીની પરલોકની ને બધી વાતો કરતા પહેલા જ્યાં આપણે છીએ ત્યાં શું છે, તો કહે છે કે ત્યાં પણ આપણો કોઈ ધર્મ ખરો કે નહીં. આપણા ધર્મશાસ્ત્રોએ જીવનના ચાર પુરુષાર્થો કયા છે. પુરુષાર્થ એટલે મનુષ્યએ જે આ જીવન દરમિયાન પ્રાપ્ત કરવાનું છે તે, આ ચાર છે. એ કહ્યા કે ભાઈ તારે આટલો તારો અર્થ છે. અર્થ શબ્દનો અર્થ થોડો ગંભીર છે. વિદ્યાર્થી એમ આપણે કહીએ તો વિદ્યા જેનો અર્થ છે તે વિદ્યાર્થી. કોઈ તરસ્યો થયો હોય તો એ જલાર્થી છે, જલ જેનો અર્થ છે તે. તો પુરુષનો, વ્યક્તિનો, મનુષ્યનો અર્થ જીવન માટેનો શું, તો એમાં એમ કહ્યું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ મનુષ્યના ચાર પુરુષાર્થો છે. તમે માણસ તરીકે જન્મ્યા છો તો તમારે આ ચાર તમારા અર્થ છે. ચારમાં પહેલો છે ધર્મ. આપણે યાદ રાખવું જોઈએ આ વસ્તુ, વારંવાર ગીતાની વાત કરતી વખતે કહેવાની થશે કે ધર્મ એટલે રિલિજિયન નહીં, ધર્મ એટલે પૂજા પાઠ નહીં, ધર્મ એટલે ટીલા ટપકા નહીં. ધર્મનો અર્થ ગંભીર છે. પહેલો પુરુષાર્થ ધર્મ છે, પણ બીજો પુરુષાર્થ છે એ અર્થ અને કામ છે. આ જીવન જીવવાનું છે તો તમારે જીવનમાં ખાવું પીવું પડશે, રહેવું પડશે, આ બધો અર્થ છે. અને કામ પણ છે, તમારી ઈચ્છાઓ છે એ પૂરી કરવી પડશે. પણ આ અર્થ અને કામ બંને

ને ધર્મ દ્વારા સિદ્ધ કરો તો તમે મોક્ષને પામો. આવી આખી જીવનની એક રેખા આપણા ધર્મશાસ્ત્રોએ દોરી આપી છે. એક સરસ મજાના સ્તોત્રમાં કહેવાયું છે ભારત ભારતીમાં કે ધર્માદર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. અર્થ અને કામ ધર્મ વડે પ્રાપ્ત કરવામાં આવે તો મોક્ષ મળે છે. ધર્મ છે એનું કર્તવ્ય છે, સમાજના અનુસંધાનમાં છે, વ્યક્તિના અનુસંધાનમાં નથી, સમાજના અનુસંધાનમાં છે. જો હું શિક્ષક છું તો વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે શિક્ષણ આપવું એ મારો ધર્મ છે. ધર્મની આટલી સાદી અને સીધી અને સરળ વ્યાખ્યા છે. ધ્રુવ એની અંદર ધાતુ છે સંસ્કૃતનો, ધ્રુવ ધારણાત, જેના કારણે સમાજનું બંધારણ સરસ રહે એને ધર્મ કહેવાય. અર્થ પ્રાપ્ત કરવાનો છે તો અર્થ પ્રાપ્ત તો કોઈનું ખિસ્સું કાપી નહીં થઈ શકે, કોઈને ધોલતપટ મારી નહીં થઈ શકીએ, તો એ અધર્મ થઈ ગયો, કારણ કે અસામાજિક કૃત્ય થયું. બહુ જ પાતળી રેખા છે ત્યાં ધર્મ અને અધર્મની વચ્ચે. સમાજના અનુસંધાને તમે જ્યાં છો ત્યાં તમારું સમાજને અનુલક્ષીને શું કર્તવ્ય છે, તમે શું કરો તો સમાજ સારી રીતે બંધાયેલો રહે, એ ધર્મ છે. અને એટલા માટે દરેકને પોતપોતાનું કામ સોંપી દીધું છે. માનો કે સમાજ એક શરીર છે તો આંખ એનો ધર્મ જોવાનો છે, એને પછી જોવાનું જ કામ કરવાનું. કાન એનો ધર્મ સાંભળવાનો છે તો એ સાંભળવાનું કામ કરે. કોને માટે? શરીરને માટે. આ સમાજને માટે કરવાનું હોય એને ધર્મ કહે. તો તારો, હે અર્જુન, તારો ક્ષત્રિય તરીકેનો ધર્મ શું એ તો તું યાદ કર. તું સમાજનો એક ભાગ છે અને સમાજનો એક ભાગ હોવાને કારણે તારે માત્ર પેલું મેળવવાનું, રાજ મેળવવાનું, રાજ કરવાનું, ભોગ ભોગવવાના ભૂલી જાય બધી વાત. તારો ધર્મ યાદ કર. એટલે કહે છે કે સ્વધર્મમ અપિચ અવેક્ષ્ય. તારો પોતાનો સ્વધર્મ શું? ક્ષત્રિય તરીકે સારો શબ્દ વાપરીએ તો ક્ષાત્ર ધર્મ. તો તારો પોતાનો ધર્મ, ક્ષત્રિય તરીકેનો ધર્મ શું? સમાજનું રક્ષણ કરવું, સમાજમાં દુષ્ટ તત્વોનો નાશ કરવો, સમાજ સુચારુ રૂપે ચાલે એટલા માટે થઈને પોતાના બળનો પ્રયોગ કરવો, એને તો યુદ્ધ કહેવાય. તો તું યાદ કર અર્જુન કે તારો સ્વધર્મ શું. પેલી બધી મોટી આધ્યાત્મિક વાતો ભૂલી જઈએ તો પણ તું જે સમાજનું અંગ છે, જે સમાજનો તું રાજા તરીકે નેતા છે, એ સમાજ તરફ તારો કોઈ ધર્મ ખરો કે નહીં? ચાર પુરુષાર્થ માનો, પહેલો પુરુષાર્થ ધર્મ છે. તો એ ધર્મ તારે આચરવાનો હોય તો એ ધર્મના માર્ગ ઉપરથી વિચલિત થવું એ યોગ્ય નથી જ, એ વાત તું સમજી લે. સૌથી પહેલી વાત છે આ. અને એટલા માટે જે યુદ્ધ થાય એ ધર્મ યુદ્ધ છે કે અધર્મ યુદ્ધ છે એ નક્કી કરવાનું થાય. ધર્મ માટે થઈને, લોકોની સુરક્ષા માટે થઈને, સમાજને સુગ્રથિત રાખવા માટે થઈને, સમાજની અંદરના દુષ્ટ તત્વોને સંહારવા માટે થઈને જો યુદ્ધ કરવામાં આવે તો એ યુદ્ધ ધર્મ યુદ્ધ થયું. આપણે જોયું હતું ભગવદ્ ગીતાના પહેલા શ્લોકમાં જ આવ્યું હતું ધર્મ ક્ષેત્રે. તો ધર્મયુદ્ધ કરવાનું જે કામ છે એ ધર્મયુદ્ધનું કામ ન કરે તો એ ક્ષત્રિય છે. એનો ક્ષત્રિય તરીકે તારો આ ધર્મ છે કે તારે ધર્મયુદ્ધમાંથી પાછું ફરવું જોઈએ નહીં. ધર્મયુદ્ધ થતું હોય ત્યાંથી પીઠ ફેરવી લે તો એ ક્ષાત્ર ધર્મનો ભંગ કર્યો કહેવાય. એટલે તારો આ ક્ષાત્ર ધર્મ થાય છે ભાઈ કે તારે યુદ્ધ, ધર્મ્ય યુદ્ધ કરવું. ક્ષત્રિયને માટે ધર્મ્ય યુદ્ધથી વિશેષ કશું નથી. ધર્મયુદ્ધ

એ એના માટે સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, એ જ એના માટે શ્રેયસ્કર છે, અને ક્ષત્રિય તરીકે એણે એ વખતે પાછી પાની કરવી જોઈએ નહીં. યુદ્ધ બોલાયેલું તો છે નહીં તે. અમસ્તુ કોઈ રસ્તામાં આવતું હોય ને આપણે ધોલ ધપટ મારીને એમને એમ ઝઘડો કરવા બેસી જઈએ, એ તો તે કર્યું નથી. યુદ્ધ તો આવી પડ્યું છે તારી ઉપર, તારી ઉપર એક રીતે કહીએ તો લાદવામાં આવ્યું છે, અને એ પણ જો તું ન કરે તો પછી તો તું તારી મેળે સ્વર્ગના બારણા બંધ કરે છે. તારે જ્યાં જવાનું છે એના દ્વાર તું તારી મેળે બંધ કરે છે. હકીકતમાં તો ઈશ્વરે તારા માટે બારણા ખોલ્યા છે, આ ધર્મયુદ્ધ તારા ઉપર થોપીને, તારા ઉપર આ યુદ્ધ થોપવામાં આવ્યું છે. ઘણા પ્રયત્નો કર્યા હતા, કૃષ્ણ પોતે વિષ્ટિ માટે ગયા હતા સંધિ કરવા માટે, સમજાવવા માટે દુર્યોધનને, એનો અહંકાર ક્યાંય ઓગળ્યો નહીં, અને એટલા માટે થઈને આ યુદ્ધ આવી પડ્યું છે. તો આવી પોતાની મેળે આવી પડેલું યુદ્ધ એ તો તારા માટે ઉઘડેલું સ્વર્ગનું દ્વાર છે એમ માની લે. કોક જ નસીબદાર હોય છે કે જેને આવું યુદ્ધ મળે છે, બધાને નથી મળતું. તું એવો નસીબદાર છે. સુખિન ક્ષત્રિય પાર્થ, એ ક્ષત્રિયો સુખી છે, એ ક્ષત્રિયો નસીબદાર છે કે જેમને આ પ્રકારનું સ્વર્ગના ખુલ્લા થયેલા દ્વાર જેવું ધર્મયુદ્ધ કરવાનો અવસર મળે છે. તું એ ચૂકવા માંગે છે ભલા માણસ? અને હવે જો તું આ યુદ્ધ ન કરે, છેક યુદ્ધ ભૂમિ ઉપર આવીને ઊભા રહીને શંખ વગાડીને પછી પણ જો તું આ યુદ્ધ ન કરે, કારણ કે આ યુદ્ધ ધર્મયુદ્ધ છે, ધર્મ્યમ સંગ્રામમ એવો શબ્દ ગીતામાં વપરાયો છે. આવો ધર્મીય સંગ્રામ જો તું ન કરે, જો તું એનાથી પાછી પાની કરે, જો તું એનાથી મોં ફેરવી લે, તો તે શું કર્યું કહેવાશે? તે ધર્મદ્રોહ કર્યો કહેવાશે. સ્વધર્મનું પાલન ન કર્યું એટલે મોટો ધર્મદ્રોહ કર્યો એમ કહેવાય, અને ધર્મદ્રોહ કર્યો એટલે તારામાંથી ધર્મ ગયો, એની સાથે તારી કીર્તિ પણ ગઈ. કારણ કે ધર્મ્ય કાર્યો કરનાર સારી કીર્તિને પ્રાપ્ત કરે છે, અને નહીં તો એના માટે અપકીર્તિ તો છે જ છે. જો તું આનાથી મોં ફેરવી લે તો તું તારા સ્વધર્મથી મોં ફેરવે છે, યાદ રાખજે. તું લડવા મારવાથી મોં ફેરવતો નથી, તું શેનાથી મોં ફેરવી લે છે? સ્વધર્મથી, કારણ કે આ તારો ધર્મ છે ભાઈ. સ્વધર્મથી મોં ફેરવી લે છે. કોઈ પોલીસ વાળો હોય અને કોઈને ખીસો કાપતા જુએ અને પછી એ આમ આડું મોં ફેરવી લે તો પછી એને પોતાનો ધર્મ ચૂક્યો એમ કહેવાય. કારણ કે એનો ધર્મ છે કે કોઈને ખોટું કામ કરતો અટકાવવો. આ તારો ધર્મ જો હતો તો તે તું ચૂકી ગયો, અને તું ચૂકી ગયો તો બાકીના બધા એમ જ કહે છે, જો પેલો પોતાનું કામ નથી કરતો. અપકીર્તિ તરત જ આવીને પડી જાય. એટલે તું જો આની અંદરથી પાછી પાની કરે તો તું શું કરે છે? સ્વધર્મથી તો તારું મોઢું ફેરવે જ છે, પણ એની સાથે તારી સત્કીર્તિ તરફથી પણ તું મોઢું ફેરવે છે. સત્કીર્તિ તરફથી મોઢું ફેરવે એટલે અપકીર્તિ શરૂ થઈ જાય, અપયશ શરૂ થઈ જાય. સંભાવિતસ્ય ચા કીર્તિર મરણાદ અતિરિચ્યતે. ધ્યાન રાખજે કે માણસ માત્રને અપકીર્તિ જે છે એ અપકીર્તિ કોઈ પણ આત્મગૌરવ વાળી વ્યક્તિને માટે મરણ કરતા પણ, મૃત્યુ કરતા પણ વધારે ખરાબ છે. વિશુદ્ધસ્ય હિ મે મૃત્યુ હો, એવું કર્ણ એક જગ્યાએ કહે છે કે મને મૃત્યુ આવશે એનો ડર નથી. નભીતો મરણાદસ્મી, કર્ણના શબ્દો છે. નભીતો મરણાદસ્મી, મને મોતની બીક નથી લાગતી.

મૃત્યુ તો આવવાનું છે, આજની વાત કાલ આવશે. નભી તો મરણાદસ્મિ, તો શેનાથી ડરે છે? કેવલમ દૂષિતમ યશઃ, માત્ર મને અપયશ પ્રાપ્ત થાય કે મારા યશની અંદર દોષ આવીને ઉભા રહે, એનાથી હું ડરું છું. વિશુદ્ધસ્ય હિ મે મૃત્યોઃ, જો મારું મૃત્યુ વિશુદ્ધ થાય, જો મારું મૃત્યુ અપયશ કરનારું ના બને. કર્ણના મર્યા પછી કર્ણના માટે અપયશનો શબ્દ કોઈ બોલી શક્યું નથી, ન કૃષ્ણ ન અર્જુન. વિશુદ્ધસ્ય હિ મે મૃત્યોઃ, અને એના માટે એક સરસ શબ્દ વાપરે છે, પુત્ર જન્મ સમકિલ. તો એ તો મારા ઘરે દીકરો જન્મે ને જે આનંદનો વિષય બને, એટલો આનંદનો વિષય બને. મૃત્યુ પોતે આનંદનો વિષય બને જો એ અપયશકારી ના હોય તો. એટલે જીવન એવું જીવવું કે એ આખા જીવન દરમિયાન આપણને સુયશ પ્રાપ્ત થાય, અને સુયશ પ્રાપ્ત ન થાય તો કંઈ વાંધો નહીં, અપયશ તો પ્રાપ્ત ન થાય. એટલે કૃષ્ણે અહીંયા જે કહ્યું છે તે એમ કીધું છે કે સંભાવિતસ્ય ચા કીર્તિર મરણાદ અતિરિચ્યતે. સંભાવિત વ્યક્તિ, ગૌરવવાળી વ્યક્તિ, આત્મગૌરવશીલ વ્યક્તિ, જે સંભાવિત વ્યક્તિ છે એને અપકીર્તિ એ મરણ કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે. અને જો અર્જુન આ યુદ્ધ છોડીને નીકળી જાય તો લોકોને તો એ જ દેખાવાનું છે કે આ ડરી ગયો, બી ગયો. સામે ઉભેલી સેનાને અક્ષૌહિણી, 11 અક્ષૌહિણી સેના મોટી, અને ભીષ્મ, દ્રોણ, કર્ણ, કૃપ આ બધાને જોઈને અર્જુન ડરી ગયો. ભાઈ ભયાત રણાત ઉપગતમ, ભયથી આ યુદ્ધમાંથી પલાયન કરી ગયો એમ બધા લોકો માનશે. મહારથીઓ ઉભા રહ્યા છે, અને આ બધા મહારથીઓ શું માનશે? ભયાત રણાત ઉપગતમ, તું યુદ્ધ છોડીને ડરનો માર્યો, ભયનો માર્યો, બીકનો માર્યો, ભાગી ગયો. કાયર, કા પુરુષ, બાયલો, આવું બધા તને કે યુદ્ધ છોડીને ભાગી ગયો. લ્યો ભાઈ, તૈયાર તો થયા હતા પણ અહીંયા આ બધું જોઈને ભાગી ગયા. આજ સુધી બધા કે આહા હા, અર્જુન મહાન યોદ્ધો, સભ્ય સાચી, આવું અત્યાર સુધી તો લોકો તારું માન કરે છે, પણ જો તું અહીંથી ભાગ્યો તો એના એ જ લોકો જે અત્યારે તારું બહુમાન કરે છે, એ બહુમાન કરવાના બદલે તારી નિંદા કરશે. તારું ગૌરવ લાઘવમાં પરિવર્તિત થઈ જશે. તું મોટો અત્યારે હિમાલય જેવડો મોટો ગૌરવવાન માણસ છે, પણ ક્યાંય તારા આગળ ખાડા પડી જશે. કારણ કે લોકો તો એમ જ માનવાના છે, બાયલો નાસી ગયો. મહારથીઓ એમ માનશે, બીજા તો માનવાના જ છે પછી એમની પાછળ પાછળ. ભયાત રણાત ઉપગતમ મનસ્યંતે ત્વામ, આ બધા જે મહારથીઓ છે એ ભયથી રણ છોડીને ભાગી ગયો છે એમ માનીને, અને પછી તું એમના માટે આજ સુધી આદર્શ હતો, તું આજ સુધી એમના માટે સન્માનનું પાત્ર હતો, મહાયોદ્ધા હતો, આ બધી વાતો બધી વિલાઈ જશે અને તારા માટે લાઘવ શેષ રહેશે. અને એમ થશે એટલે ન બોલવાનું ઘણું બોલશે, લોકો શું બોલશે એ વિચારી જ ના લઈશ. અવાચ્ય વાદાંશ બ્રહન વદિષ્યંતિ, જે લોકો તારા પોતાના છે એ પણ તારી નિંદા કરશે. તો તારા જે દુશ્મનો છે એ તો તારા માટે થાય એટલી ખરાબ વાતો કરશે, જેટલું બોલાય એટલું ખરાબ બોલશે, જેટલી નિંદા કરી શકાય એટલી નિંદા કરી લેશે. હું તારા સામર્થ્યની એ લોકો ભરપૂર નિંદા કરશે, ભરપૂર ટીકા કરશે, તારા માટે ન બોલવાના શબ્દો બોલશે. તું કેવો છે એની વાત કરતી વખતે એમના મોઢામાંથી ખરાબમાં ખરાબમાં તો નીકળતી જતી હશે, અને આ બધી તારા ભાગે આવશે. આનાથી વધારે કોઈ કષ્ટની વાત હોઈ શકે ખરી? તો દુઃખ તરમનું કેમ? આનાથી વધારે

દુઃખ આપનારી બાબત કઈ હોય? આનાથી વધારે કોઈ ખરાબ બાબત કોઈ પણ ક્ષત્રિયના માટે હોઈ શકે જ નહીં, કારણ કે ક્ષત્રિય ધર્મ છોડીને પાછો ભાગે નહીં. અંતુ ભાગ્યો, નિંદાનું પાત્ર બન્યો. યુદ્ધ કરે તો શું થાય? બે જ વસ્તુઓ છે, કાં તો યુદ્ધની અંદર ખપી જાય, મૃત્યુ પામે, અને કાં તો વિજયી બને. બે છે. આ બે ની વાત તું વિચાર કર કે આ બે માંથી એક તો તને મળવાનું છે જ, કાં તો તું યુદ્ધની અંદર યુદ્ધ કરતા કરતા મૃત્યુ પામીશ, કાં તો યુદ્ધને અંતે શત્રુઓને હરાવી અને રાજા અને રાજ્ય ભોગવવાનું અને ભોગ ભોગવીશ. હતો વા પ્રાપ્સ્યતે સ્વર્ગમ. માનો કે તું યુદ્ધની અંદર મૃત્યુ પામ્યો, તું ત્યાં સ્વધર્મના કારણે યુદ્ધ કર્યું છે, તું ધર્મયુદ્ધનો યોદ્ધા છે, અને એટલા માટે તારા માટે સ્વર્ગના બારણા ખુલ્લા છે. આપણે પહેલાં જોયું હતું કે ધર્મયુદ્ધ કરનારને માટે, ધર્મયુદ્ધની અંદર મૃત્યુ પામનારને માટે સ્વર્ગના બારણા ખુલ્લા છે. જો તું મરી ગયો તો સ્વર્ગ મળશે, નરક નહીં મળે. આ વાત ચોક્કસ છે, કારણ કે ધર્મયુદ્ધ છે. હતો વા જો તું મરી જઈશ તો પ્રાપ્સ્યતે સ્વર્ગમ, તો તું સ્વર્ગ પ્રાપ્ત કરીશ. અને બીજો જે અંત હતો એ હતો કે જીતીશ, જીતવા ભોક્ષ્યસે મહીમ. મહી એટલે પૃથ્વી. જો જીત્યો તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. બે છેડા છે તારા માટે, ત્રીજો નથી. જો યુદ્ધ કરે તો, યુદ્ધ ન કરે તો ઘણાય છે અપવાદો, નિંદાઓ, કુથલી અને મૃત્યુ પછી નરક. પણ જો તું આ ધર્મ યુદ્ધને સ્વીકારી અને યુદ્ધ કરે તો બે જ છેડાઓ તારા માટે બચે. એક કાં તો મરે, અને મરે તો સ્વર્ગમાં જાય. એક કાં તો જીતે, જીતો તો પૃથ્વીનું રાજ્ય ભોગવે. આ બે જ વસ્તુઓ તારા માટે અત્યારે છે. એટલા માટે તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ. એટલા માટે હે અર્જુન, હે કૌંતેય, કુંતા માતાજીએ અરજો કર્યા છે અને કુંતા માતાનો પુત્ર આવી રીતે યુદ્ધમાંથી ભાગી ના જાય, સંઘર્ષથી પાછો પાની ના કરે, એટલા માટે કૌંતેય એવું અહીંયા સંબોધન કર્યું. તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય, માટે હે અર્જુન ઊભો થઈ જા. ચાલ, કેવી રીતે ઊભો થઈ જા? યુદ્ધાય કૃતનિશ્ચયઃ, યુદ્ધને માટે કૃતનિશ્ચય બનીને કે હું તો હવે લડવાનો, હું તો નથી લડવાનો. એવી જે કાયરતાપૂર્ણ વાત હતી એ વાતને છોડીને હવે હું યુદ્ધ કરીશ, એવું નક્કી કરીને આ તારી અંદર આવેલું ક્ષુદ્ર હૃદય દૌર્બલ્ય, જે પહેલા શરૂઆતમાં જ કીધું ક્ષુદ્ર હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ, અહીંયા એ વાતને બીજી રીતે કહે છે કે માટે યુદ્ધ કરવા માટેનો કૃતનિશ્ચયી બનીને, ધર્મયુદ્ધનો યોદ્ધા બનીને, આ ધર્મયુદ્ધમાં જીતવું છે એવા દ્રઢ નિશ્ચય સાથે ઊભો થઈ જા અને ઉઠાવો ગંડી ફરી એકવાર. ખ્યાલ રાખજે કે તું જે વખતે યુદ્ધ કરે છે એ વખતે તારી બુદ્ધિ સમત્વને પામેલી છે. તું તારા ભોગ માટે યુદ્ધ કરતો નથી, તું તારા લાભ માટે યુદ્ધ કરતો નથી, તું તારા ધર્મના પાલન માટે યુદ્ધ કરે છે. એમાંથી જે કંઈ મળે તે તને સ્વીકાર છે, એટલે સમત્વ તારી અંદર જો હોય, સુખ દુઃખે સમે કૃત્વા, સુખ અને દુઃખ એ બેને સરખા, સુખ આવે તોય એ છે ને દુઃખ આવે તોય એ છે, આપણે એના એ છીએ. આટલી તટસ્થ બુદ્ધિ જો આવી જાય, લાભાલાભવ જયા જયવ, લાભ થાય કે ગેરલાભ થાય, જય થાય કે પરાજય થાય, આ બધાની અંદર તારી બુદ્ધિને સમ કરી દે, અને એ સમ કરીને પછી જો યુદ્ધની અંદર તું જોડાય, કારણ કે એ યુદ્ધ છે એ સ્વાર્થનું યુદ્ધ નથી, પોતાની ઉપલબ્ધિઓ માટેનું યુદ્ધ નથી. જે થશે તે થવાનું છે, મારું કર્મ, મારી ફરજ, મારો અધિકાર એ
કર્મ પૂરતો છે, યુદ્ધ પૂરતો છે એમ માનીને આ સુખ દુઃખાદી દુવન

0: યુવતી પર બનીને એને છોડીને અને પછી યુદ્ધ કરીશ તો આવિર્તે યુદ્ધા યુજ્યસ્વ, યુદ્ધની અંદર જોડા, આવિર્તે જોડા, સુખ દુઃખને સમાન ગણીને, અને એ બધા દ્વંદ્વોથી જો તું પર થઈ ગયો હોય અને પછી યુદ્ધ કરીશ તો ધ્યાન રાખજે કે તને કોઈ પાપ લાગવાનું નથી. શરૂઆતમાં એણે કહ્યું હતું કે અહો બત મહદ પાપમ કરતું વ્યવસ્થિતા વયમ, આવું અર્જુન બોલ્યો તો અરે રે રે રે રે, આપણે કેવડું મોટું પાપ કરવા જઈ રહ્યા છીએ. એનો અહીંયા જવાબ આવી ગયો કે તું તો કર્તવ્ય કર્મ તરીકે યુદ્ધ કરે, તું સ્વધર્મ તરીકે યુદ્ધ કરે, તું આત્મા અમર છે અને જે મરવાના છે એ મારા સગા નથી એમ જાણીને યુદ્ધ કરે, અને આ યુદ્ધ કરવું એ મારી ફરજ છે તેમ સમજીને જો યુદ્ધ કરે તો લખી રાખ કે તને કોઈ પાપ લાગવાનું નથી. નૈવમ પાપમ અવાપ્સ્યસી, તો તું પાપ મેળવીશ નહીં, પાપનો ભાગી થઈશ નહીં. તો એ પ્રમાણે પોતાની બુદ્ધિને સમ કરી અને યુદ્ધમાં જોડાઈ જા.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95.9.

0: 9666888 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજી પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી. અંતાક્ષરીની અંદર આપણે ઘણા બધા નવા સોંગ સાંભળીએ છીએ અને મને ખબર છે કે આપણે જે અંતાક્ષરી શરૂ કરી હતી એમાં ગઈ વખતે આપણે નવી ટાઈપની અંતાક્ષરી શરૂ કરી હતી અને આ વખતે જે આપણે અંતાક્ષરી શરૂ કરવાના છીએ એની અંદર તમને સ્પેસિફિકલી એક જ અક્ષરના ગીતો સાંભળશું. એટલે કે ક પરથી તો ક ઉપરના જ બધા સોંગ, મ ઉપરથી તો મ ઉપરથી જ બધા સોંગ. તમને આ બંને અંતાક્ષરીમાંથી કઈ અંતાક્ષરી સારી લાગી એ તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે. તો આજે આપણે સાંભળવાના છીએ એ અક્ષરની અંતાક્ષરી જ્યાં આપણે છેલ્લે અટક્યા હતા. આપણે અટક્યા હતા હ ઉપર, કારણ કે આપણું જે છેલ્લું સોંગ હતું સૈયારા મૂવીનું એનો છેલ્લો અક્ષર આવ્યો હતો હ. આજે આપણે સાંભળવાના છીએ હ પરથીના બધા જ સોંગ જે તમારી પ્લેલિસ્ટ વધારશે અને તમને મજા પણ આવશે, જેની અંદર તમે ત્રણ અલગ અલગ એરાના સોંગ સાંભળવાના છો. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂ કરીએ આજની અંતાક્ષરી.

0: હેલો હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2, આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સઅપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સઅપ નંબર.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, થાક કેમ લાગે છે? માત્ર ઊંઘની કમી કે શરીરમાં કંઈક ખૂંટે છે? હું છું ડૉક્ટર જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો જીગરવાણી.

આજે એક એવી સમસ્યાની વાત કરીએ લગભગ દરેક વ્યક્તિ ક્યારેક અનુભવે છે, થાક. સવારે ઉઠ્યા પછી પણ થાક લાગે, થોડું કામ કરતાં જ શરીર નબળું લાગે, સતત ઊંઘ આવે અથવા એનર્જી ન રહે. તો શું માત્ર ઊંઘની કમી જવાબદાર છે? જરૂરી નથી. થાક પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ઊંઘ ઓછી લેવી, માનસિક તણાવ, પાણી ઓછું પીવું, ખોરાક યોગ્ય ન લેવો અથવા શારીરિક એક્ટિવિટી ઓછી હોવી. કેટલાક લોકોમાં લોહીની કમી એટલે કે એનેમિયા, વિટામિન B12 અથવા વિટામિન D ઉણપ પણ કારણ બની શકે છે. જો થાક લાંબા સમય સુધી રહેતો હોય, સાથે ચક્કર, શ્વાસ ચડવો, વજનમાં અચાનક ફેરફાર અથવા ખૂબ નબળાઈ હોય, તો માત્ર વિટામિનની દવા જાતે શરૂ ન કરવી, ડૉક્ટરની સલાહ લેવી. રોજ પૂરતી ઊંઘ, સંતુલિત આહાર, પૂરતું પાણી અને નિયમિત ચાલવું, આ ચાર બાબતોને જીવનનો ભાગ બનાવવો. અને યાદ રાખો, થાક શરીરનો સંદેશ છે, તેને હંમેશા અવગણશો નહીં. મળીએ એક નાનકડા વિરામ બાદ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આજે વાત કરીશું એવી બીમારી વિશે જે ઘણી વખત કોઈ લક્ષણ આપ્યા વગર શરીરને નુકસાન કરતી રહે છે, હાઈ બ્લડ પ્રેશર. આ માટે જ તેને ઘણીવાર સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. ઘણા લોકોને લાગે છે કે બીપી વધે એટલે માથું દુખવું હોઈ શકે, પરંતુ હકીકતમાં ઘણા લોકોમાં બીપી વધેલું હોવા છતાં કોઈ ખાસ લક્ષણ હોતું નથી, એટલે બીપી નિયમિત ચેક કરવું મહત્વનું છે. બીપી માપી વખતે થોડા મિનિટ શાંતિથી બેસો, યોગ્ય કદની કફ વાપરો અને શક્ય હોય તો એકથી વધુ રીડિંગ્સ લો. ઘરે બીપી સતત ઊંચું આવતું હોય તો ડૉક્ટરની સલાહ લો. બીપીને નિયંત્રિત રાખવા માટે મીઠાનું પ્રમાણ ઘટાડવું, નિયમિત ચાલવું અથવા એક્સરસાઇઝ કરવી, વજન યોગ્ય રાખવું, ધૂમ્રપાન ટાળવું અને સંતુલિત આહાર લેવો મહત્વનું છે. પાણી પણ વધારે પીવું. એક રીડિંગ વધારે આવી એટલે તરત હાઇપરટેન્શનનું ડાયગ્નોસિસ થઈ જતું નથી, પરંતુ વારંવાર બીપી ઊંચું આવે

તો તેને અવગણવું નહીં, કારણ કે અનકન્ટ્રોલ્ડ બીપી લાંબા ગાળે હૃદય, મગજ, કિડની અને આંખોને અસર કરી શકે છે. તો આજે જ એક કામ કરો, તમારું બીપી જાણો. બીપી દેખાતું નથી એટલે તને ભૂલશો નહીં. મળીએ એક નાનકડા વિરામ બાદ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આજે વાત કરીએ એક એવી બીમારી વિશે જે ભારતમાં ઝડપથી વધી રહી છે, ડાયાબિટીસ. પરંતુ પ્રશ્ન એ છે કે ડાયાબિટીસ થાય તે પહેલાં શરીર કોઈ સંકેત આપે છે? ક્યારેક હા, પરંતુ ઘણી વખત શરૂઆતના તબક્કામાં ખાસ લક્ષણો હોતા નથી. ડાયાબિટીસમાં કેટલાક લોકોને વધારે તરસ લાગવી, વારંવાર પેશાબ થવો, વધારે ભૂખ લાગવી, વજનમાં અચાનક ફેરફાર, થાક લાગવો અથવા દ્રષ્ટિ ધૂંધળી થવા જેવી સમસ્યા થઈ શકે છે. પરંતુ માત્ર આ લક્ષણોના આધારે ડાયાબિટીસનું ડાયગ્નોસિસ કરી શકાય નહીં. જો પરિવારમાં ડાયાબિટીસનો ઇતિહાસ હોય, વજન વધારે હોય, ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય અથવા ઉંમર વધતી હોય તો નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવો ખાસ મહત્વનો છે. ડાયાબિટીસથી બચવા માટે સૌથી મોટું હથિયાર છે લાઇફસ્ટાઇલ. રોજ ચાલો, નિયમિત એક્સરસાઇઝ કરો, વધુ ખાંડવાળા અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ ઓછા કરો, શાકભાજી અને ફાઇબરવાળો ખોરાક વધારે લો અને વજન નિયંત્રિત રાખો. અને સૌથી મહત્વનું, સમયાંતરે બ્લડ શુગર તપાસો. યાદ રાખો, ડાયાબિટીસની રાહ ન જુઓ, પ્રિવેન્શન આજે જ શરૂ કરો. ભણીએ એક નાનકડા વિરામ બાદ.

નમસ્કાર શ્રોતા મિત્રો, ડૉક્ટર સાહેબ મને રોજ ગેસ થાય છે. આ વાક્ય આપણે ઘણીવાર સાંભળીએ છીએ, પરંતુ દરેક પેટની સમસ્યા માત્ર ગેસ નથી. પેટ ફૂલવું, ડકાર આવવી, છાતીમાં બળતરા, પેટમાં દુખાવો અથવા કબજિયાત, આ બધાના કારણો અલગ હોઈ શકે છે. ઝડપથી ખાવું, વધારે તળેલું અથવા સ્પાઇસી ફૂડ, કાર્બોનેટેડ ડ્રિંક્સ, વધારે ચા કોફી, ઓછું પાણી અને ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ કેટલીક વ્યક્તિઓમાં સમસ્યા વધારી શકે છે. કબજિયાત હોય તો પાણી, ફાઇબરવાળો ખોરાક અને નિયમિત ફિઝિકલ એક્ટિવિટી મદદરૂપ થઈ શકે છે. પરંતુ કેટલીક વોર્નિંગ સાઇન્સને અવગણવી નહીં, જેમ કે વારંવાર અથવા સતત પેટમાં દુખાવો, લોહી પડવું, વારંવાર ઉલટી, કારણ વગર વજન ઘટવું, ગળવામાં તકલીફ અથવા સતત સિમ્પટમ્સ રહેવા. આવા સમયે માત્ર ગેસની દવા લઈને બેસી રહેવું યોગ્ય નથી. તમારા શરીરના સિમ્પટમ્સને સમજો અને જરૂર પડે ત્યારે યોગ્ય તપાસ કરાવો. અને એક સરળ નિયમ યાદ રાખો, પેટ ખુશ તો શરીર ખુશ. હું છું ડૉક્ટર જીગર પરિયાર, સાંભળતા રહો જીગરવાણી.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપણે ખાવા પીવા અને એક્સરસાઇઝ વિશે વાત ઘણી વખત વાત કરીએ છીએ, પરંતુ એક વસ્તુ ઘણીવાર ભૂલી જઈએ છીએ, ઊંઘ. સારી ઊંઘ માત્ર આરામ નથી, ઊંઘ શરીર અને મગજની રિકવરી માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આજકાલ ઘણા લોકો રાત્રે મોડે સુધી મોબાઈલ ચલાવે છે, રીલ્સ જુએ છે, કામ કરે છે અને પછી કહે છે સવારે એનર્જી જ નથી. સૌથી પહેલાં પોતાની સ્લીપ રૂટીન નિયમિત બનાવવાનો પ્રયાસ કરો. દરરોજ લગભગ એક જ સમય સૂવું અને ઉઠવું. સૂતા પહેલાં મોબાઈલ અને અન્ય સ્ક્રીન્સનો ઉપયોગ ઓછો કરો. રાત્રે ખૂબ ભારે ભોજન અને વધારે કેફિન્સ ટાળો. દિવસ દરમિયાન નિયમિત ફિઝિકલ એક્ટિવિટી કરો. જો ક્યારેક ઊંઘ ઓછી થાય તો ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જો લાંબા સમયથી ઊંઘ ના આવતી હોય, વારંવાર ઊંઘ તૂટતી હોય અથવા દિવસ દરમિયાન સતત ઊંઘ આવતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી, કારણ કે ઊંઘની સમસ્યા પાછળ સ્ટ્રેસ, એન્ઝાયટી અથવા અન્ય મેડિકલ કન્ડિશન્સ પણ હોઈ શકે છે. યાદ રાખો, સારી ઊંઘ એ લક્ઝરીસ નથી, હેલ્થની જરૂરિયાત છે. મળીએ એક નાનકડા વિરામ બાદ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપણે ઘણીવાર કહીએ છીએ હું દવા નથી લેતો એટલે હું હેલ્ધી છું, પરંતુ સાચી વાત એ છે કે આપણે રોજ શું ખાઈએ છીએ તે પણ આપણા સ્વાસ્થ્ય પર મોટી અસર કરે છે. આપણી થાળીમાં વિવિધ પ્રકારના ખોરાક હોવા જોઈએ. અનાજ, દાળ અને અન્ય પ્રોટીન સોર્સ, શાકભાજી અને ફળ, મીઠું અને ફ્રી શુગરનું પ્રમાણ વધારે ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તળેલા અને ખૂબ પ્રોસેસ્ડ ફૂડ્સને રોજિંદા ખોરાકનો મુખ્ય ભાગ ન બનાવવો. પાણી પૂરતું પીવું અને સૌથી મહત્ત્વનું, એક જ ફૂડ બધું કરી દેશે એવી માન્યતા કરતાં બેલેન્સ અને વેરાઇડ ડાયટ વધુ મહત્ત્વપૂર્ણ છે. માત્ર ખાંડ છોડવાથી અથવા માત્ર કોઈ એક પાવડર પીવાથી કમ્પ્લીટ હેલ્થ મળતી નથી. આપણી થાળી જેટલી વિવિધ અને સંતુલિત થશે એટલું શરીરને અલગ અલગ ન્યુટ્રિશન્સ મેળવવામાં મદદ મળશે. અરે, તમારી થાળી જુઓ અને પોતાને એક પ્રશ્ન પૂછો, મારી થાળીમાં રંગ કેટલા છે? વિવિધ રંગના શાકભાજી અને ફળો ઉમેરવાની શરૂઆત કરો. યાદ રાખો, સ્વસ્થ શરીરની શરૂઆત ઘણીવાર રસોડામાંથી થાય છે. હું છું ડૉક્ટર જીગર પરિયાર. સ્વસ્થ રહો, સંતુલિત ખાઓ અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM જીગરવાણી શો. આરોગ્યને લગતા કોઈપણ ટૉપિક ઉપર આગળના એપિસોડમાં વાત કરવાની હોય તો તમે એ ટૉપિક મને મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર પરિયાર આયુર્વેદા પર મને સજેસ્ટ કરી શકો છો. ફરી મળીએ જીગરવાણીમાં.

નમસ્કાર શ્રોતા મિત્રો, શું તમને ક્યારેક એવું લાગે છે કે શરીર કરતાં મન વધારે થાકી ગયું છે? એક જ વાત વારંવાર વિચારવી, નાની વાત પર ગુસ્સો આવવો, ચિંતા થવી, સતત ઓવર થિંકિંગ કરવું અથવા કોઈ કામમાં મન ન લાગવું, આ બધું મેન્ટલ સ્ટ્રેસ સાથે જ જોડાયેલું હોઈ શકે છે. આપણે ઘણીવાર શરીરની તકલીફને ગંભીરતાથી લઈએ છીએ, પરંતુ મનની તકલીફને કહીએ છીએ કંઈ નથી, બસ વિચારવાનું બંધ કર. પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ આપણા સમગ્ર સ્વાસ્થ્યનો મહત્ત્વનો ભાગ છે. સ્ટ્રેસ ઓછો કરવા માટે નિયમિત ફિઝિકલ એક્ટિવિટી, પૂરતી ઊંઘ, પરિવાર અથવા મિત્રો સાથે વાતચીત અને પોતાની માટે થોડો સમય કાઢવો મદદરૂપ બની શકે છે. પરંતુ જો સતત ઉદાસીનતા, ખૂબ વધારે એન્ઝાયટી, ઊંઘ અથવા ભૂખમાં મોટો ફેરફાર, રોજિંદા કામમાં રસ ન રહે અથવા જીવન વિશે ખૂબ નકારાત્મક વિચારો આવે તો પ્રોફેશનલ હેલ્પ લેવી ખૂબ જરૂરી છે. મદદ લેવી નબળાઈ નથી, મન થાકી જાય ત્યારે પણ સારવાર અને સહાયની જરૂર હોય છે. તમારા મનની વાત સાંભળો અને જરૂર પડે ત્યારે વિશ્વાસુ વ્યક્તિ અથવા મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ સાથે વાત કરો. મળીએ એક નાનકડા વિરામ બાદ.

નમસ્કાર શ્રોતા મિત્રો, વાત કરીએ એવી દવાની જે આપણા પગમાં છે, ચાલવું. આપણી દૈનિક જિંદગીમાં આપણે કલાકો સુધી બેસીએ છીએ, મોબાઈલ, ટીવી, ઓફિસ અથવા ડ્રાઇવિંગમાં, પરંતુ શરીરને મૂવમેન્ટ જોઈએ. નિયમિત ફિઝિકલ એક્ટિવિટી હૃદયની તંદુરસ્તી માટે સારી છે અને ટાઈપ 2 ડાયાબિટીસ તથા અન્ય લાઇફસ્ટાઈલ રિલેટેડ ડિસીઝના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. તમારે શરૂઆતમાં મેરેથોન દોડવાની જરૂર નથી, તમારી ક્ષમતા પ્રમાણે રોજની રૂટિનમાં વોકિંગ કરો. લિફ્ટની જગ્યાએ ક્યારેક સ્ટ્રેસ લો. નજીકના કામ માટે વાહનને બદલે ચાલવાનું પસંદ કરો.

અને લાંબા સમય સુધી બેસવાનું થાય તો વચ્ચે વચ્ચે ઊભા થઈને થોડું ચાલો. જો તમે લાંબા સમયથી એક્સરસાઇઝ કરતા ન હોવ તો ધીમે શરૂઆત કરો અને ધીમે ધીમે એક્ટિવિટી વધારો. હૃદયરોગ, સાંધાની ગંભીર સમસ્યા અથવા અન્ય મેડિકલ કન્ડિશન હોય તો એક્સરસાઇઝ રૂટિન શરૂ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લો. યાદ રાખો, દરરોજ થોડું ચાલવું વર્ષો સુધી સ્વાસ્થ્ય માટે મોટું રોકાણ છે. તો આજે કેટલા પગલાં ચાલે?

0: રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો, પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કે શેર શાયરી
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય સાહિત્યમાં વાર્તાઓ તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો, પરંતુ હા એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો બાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડે

0: કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95 12.

99688 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-96-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્કાર શ્રોતા મિત્રો, આજે તમારા માટે લઈને આવી છું રસોઈની રંગતમાં એક નવી રેસીપી. આપણે દર વખતે રસોઈની રંગતમાં નવી નવી રેસીપીઝ બનાવીએ છીએ અને આ રેસીપીઝ જે સ્પેશિયલી બધાએ ટ્રાય કરેલી છે ઘરે, કંઈક યુનિકનેસ હોય છે કે આપણી જે રેગ્યુલર રેસીપીઝ હોય છે એની અંદર આપણે કંઈક નવું ઇનોવેશન કરીએ છીએ. અને ભારતના લોકોને તો આદત જ છે કે ભાઈ ખાવાની અંદર કંઈક નવું ઇનોવેશન કરીને આપણે કંઈક નવું જ બનાવીએ છીએ અને એવું બનાવીએ છીએ કે વર્ષો સુધી લોકો યાદ કરી જાય. તો વેલકમ ટુ ધ રસોઈની રંગત કાર્યક્રમ. અને આજે આપણે બનાવવાનું છે, આજે એકચ્યુઅલી આપણે જે બનાવવાનું છે ને પાલનપુરની, બનાસકાંઠાની, ઇવન ભારતની દરેક છોકરીની બહુ ફેવરેટ આઈટમ છે, એ છે રગડા ચાટ. પાણીપુરી, રગડા ચાટ આ બધાનું નામ પડે એટલે પાલનપુરવાસીઓ અને દરેક છોકરી લાઈક આપણને એમ થાય કે ક્યારે ખાવા મળે પાણીપુરી. એટલે બધા જેમ કહે છે, જોકે છોકરાઓ બી ઓછી નથી ખાતા, પણ તો બી જે નામ પડી ગયું છે, પ્રથા પડી ગઈ છે એ પ્રમાણે કે છોકરીઓની ફેવરેટ હોય તો પાણીપુરી, રગડા ચાટ, કે જે આપણને નોર્મલી છોકરીઓને ચટપટું ટેસ્ટી વધારે ભાવતું હોય છે. તો આજે આપણે બનાવવાની છે રગડા ચાટ. અને આ રગડા ચાટ કેવી રીતે બનાવવાની છે એની માટે તમારે શું શું જોઈશે ઇન્ગ્રેડિયન્ટ્સની અંદર, અને તમારે એને કેવી રીતે સર્વ કરવાની છે જેથી ટેબલ ઉપર જોઈને જ લોકો ખુશ થઈ જાય અને લારીવાળાનો ટેસ્ટ લાવો છે, તો આપણે શું કરવાનું છે આ એપિસોડની અંદર આપણે જોવાનું છે. તો હું આના ઇન્ગ્રેડિયન્ટ્સ તમને કહું છું આ નાનકડા વિરામ બાદ. એક મસ્ત મજાનું ગીત સાંભળી લો અને ત્યાર પછી આપણે શરૂ કરીએ છીએ આપણી બધી જ છોકરીઓની ફેવરેટ રગડા ચાટ બનાવવાની રેસીપી. તો ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

શરૂઆત કરીએ આપણી રગડા ચાટ બનાવવાની રેસીપી. હવે આની અંદર આપણે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે એ જોઈ લઈએ. તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં તમારે સફેદ વટાણા, વટાણા બે ટાઈપના આવે છે, એક લીલા વટાણા હોય છે અને એક સફેદ વટાણા હોય છે. તમે લીલા વટાણા યુઝ કરશો તો લાઈક હવે શિયાળાની સિઝન આવવાની શરૂઆત થશે તો ત્યારે તમને લીલા વટાણા બજારમાં બહુ જ જોવા મળશે. તો આ સમયે જ્યારે તમે લીલા વટાણા યુઝ કરો એની કરતાં તમે જ્યારે સફેદ વટાણા ચાટની અંદર યુઝ કરો છો તો એ થોડો વધારે સારો ટેસ્ટ આપતા હોય છે. અને જો તમારે લીલા વટાણા યુઝ કરવા છે તો તમે એ કરી શકો છો. પછી પાણી, બટાકા જોઈશે, મીઠું, તેલ, જીરું, હિંગ, સમારેલા લીલા મરચાં, બારીક સમારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, જીરું પાવડર, ગરમ મસાલો, બારીક સમારેલી કોથમી, આંબલીની ચટણી, લીલા ધાણાની ચટણી, પછી લીંબુનો રસ, સેવ, દહીં અને એકદમ ફ્રેશલી ચોપ કરેલી આપણે આગળ બી કીધું એ પ્રમાણે કોથમીર. ઓકે, તો આટલી વસ્તુઓ તમારે જોઈશે. અને તો બી તમને એવું લાગે કે આની અંદર હજુ કંઈક નવા મસાલા ઉમેરવાની જરૂર છે કે ચાટ મસાલો ઉમેરવાની જરૂર છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. ઓકે, તો આ રગડા ચાટ બનાવવાની આપણે શરૂઆત કરીશું આ નાનકડા વિરામ બાદ. હું તમને રેસીપી કહીશ કે તમે કેવી રીતે આ રગડા ચાટને બનાવી શકો છો. તો ક્યાંય જતા નહીં, મળું છું આ નાનકડા વિરામ બાદ મસ્ત મજાના ગીત પછી. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4 FM.

छोरा हो छोरा गंगा किनारे वाला हो छोरा गंगा किनारे वाला।

શરૂઆત કરીએ આપણા રગડા ચાટ બનાવવાની. તો રગડા ચાટ બનાવવા માટે સૌ પ્રથમ એક કપ સફેદ વટાણા લઈ લો. આખી રાત તમે એને પલાળીને રાખો તો એ થોડા સોફ્ટ થઈ જશે, કારણ કે જે સફેદ વટાણા હોય છે એ બહુ કડક હોય છે. તમે એને ડાયરેક્ટ બાફીને જો ટ્રાય કરવા જશો તો ક્યાંક એ કાચા રહી જવાનો ડર રહે છે. તો તમે એને બેટર છે કે રાતે તમે એને પલાળી દો, અને જો તમારે ઇન્સ્ટન્ટલી જોઈએ તો તમે એને ગરમ પાણીમાં પલાળી દો, તો એ જલ્દી વધારે સોફ્ટ થઈ જશે. અને સવારે ઉઠી અને એનું વધારાનું પાણી કાઢી દો. હવે કૂકરને ગેસ પર મૂકો, તેમાં પલાળેલા વટાણા, બે કપ જેટલું પાણી, ઝીણા સમારેલા બટેકા અને એક ચમચી જેટલું મીઠું ઉમેરો. હવે કૂકર બંધ કરી અને 3-4 સીટી વાગવા દો. પછી 3-4 સીટી વાગ્યા પછી ગેસ બંધ કરી અને કૂકર ખોલી દો અને તેને બાજુમાં મૂકી દો. એક વખત વટાણાને ચેક કરી લો કે બરાબર સીજી ગયા છે કે નહીં. પછી કૂકરમાંથી વટાણાને કાઢી અને સાઇડમાં રાખી દો. હવે એક પેનને મધ્યમ આંચ પર રાખો, તેમાં એક ચમચી તેલ ઉમેરો અને એને સારી રીતે ગરમ કરી દો. તેલ ગરમ થયા પછી તેમાં એક ચમચી જેટલું જીરું, ચપટી હિંગ, બે લીલા મરચાં, એક ઝીણી સમારેલી ડુંગળી એ મૂક નાખી અને એને મધ્યમ તાવ ઉપર વ્યવસ્થિત સાંતળો. ત્યાં સુધી સાંતળો કે જ્યાં સુધી ડુંગળી એ બ્રાઉન કલરની ના થઈ જાય. ત્યારબાદ તેની અંદર આદુ મરચાંની, જે આદુ લસણની અને મરચાંની આપણે પેસ્ટ બનાવીએ તેને નાખી દો. ડુંગળીની અંદર જે બારીક સમારેલી ડુંગળી તમે જે સોનેરી થવા દીધી છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ટામેટા નાખી અને બરાબર સાંતળો. ટામેટા જ્યાં સુધી નરમ ના થાય ત્યાં સુધી એને સાંતળે જાઓ. એક મિનિટ પછી તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, બે ચમચી ધાણા પાવડર અને એક ચમચી જેટલું જીરું ઉમેરો અને વ્યવસ્થિત એને ફ્રાય થવા દો. નોર્મલી આપણે જ્યારે રાંધતા હોઈએ ત્યારે આપણે શું કરતા હોઈએ કે ફટાફટ ખાવાને બનાવવાનો ટ્રાય કરતા હોઈએ અને આપણા જે મસાલા હોય છે એને આપણે વ્યવસ્થિત બેક નથી થવા દેતા. કોઈ પણ રસોઈનો સ્વાદ ત્યારે આવે છે જ્યારે તમે તમારા મસાલાને વ્યવસ્થિત બેક થવા દો, અને એની માટે તમારે મધ્યમ આંચ ઉપર એને ધીરે ધીરે બેક થવા જોઈએ. તમારો મસાલો બેક થઈ ગયો છે કેવી રીતે ખબર પડે? તો તમારો મસાલો જ્યારે તેલ છોડવાની શરૂઆત કરે ત્યારે એ વ્યવસ્થિત બેક થઈ ગયો છે એને ખબર પડે. આજે મિશ્રણમાંથી તેલ અલગ થવા લાગે ત્યારે બાફેલા જે બટાકા છે અને વટાણા છે એને એની અંદર ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરી દો. હવે તમારી ચાટને મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી રાંધો. ગેસ બંધ કરી દો, ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરો અને કોથમીર તેને ગાર્નિશ કરો. હવે તમારો રગડો જે છે એ સર્વ કરવા માટે તૈયાર છે. તો એક બાઉલ લો, એમાં રગડા ચાટ ઉમેરી દો, એમાં લીલી મરચાની જે ચટણી છે એ, આમલીની ચટણી, બટેકાની ચિપ્સ, બારીક સમારેલી ડુંગળી, બારીક સમારેલા લીલા મરચાં અને આ બધું નાખો. આ સિવાય ફુદીનાની ચટણી બી તમે નાખી શકો. પછી તેમાં સ્મૂથ કરેલું દહીં, બારીક સમારેલા ટામેટાં અને આ બધું નાખી લીંબુનો રસ અને નાયલોન સેવ, આનાથી તમે ગાર્નિશ કરો અને તમારી રગડા ચાટ એ તૈયાર છે. આશા રાખું છું કે રેસીપી સાંભળીને જ તમારા મોઢામાં પાણી આવી ગયું હશે અને તમને એમ થયું હશે કે ક્યારે હું જલ્દીથી આ રેસીપી બનાવું. મને બી થયું છે અને મને બી એમ થાય છે કે હવે ફટાફટ બનાવીને ખાઈ લઉં. તો આ જે રગડા ચાટ છે નોર્મલી બધાને આવડતું જ હોય છે, પણ મને એક વસ્તુ આની અંદર બહુ ગમે છે કે આનો જે ખાટો મીઠો જે મિક્સ ટેસ્ટ આવે છે એ નોર્મલી આપણને બધાને બહુ ભાવે છે. તો આવતી વખતે તમારી માટે કંઈક નવું લઈને આવીશ અને એવું લઈને આવીશ કે તમને મજા પડી જાય. તો ફરી મળું છું આવતા રવિવારે તમારી સાથે રસોઈની રંગતમાં. ક્યાંય જતા રહી, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત.

આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: खोल खोल खोल।
1: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
2: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર।
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો।
2: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર।

રેડિયો બાલમપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓનો પત્રનું વાંચન કરીએ છીએ. સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો બાલમપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9599-6688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. તો આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે નિધિપ. નિધિપે આપણને ફરમાઈશ કરી છે સોંગ દર્શન કરવા ગયા હતા. ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે અને આ મહામેળો પૂર્ણ થયાને હવે એક જ દિવસ થયો છે, છતાં પણ બધાના મનમાંથી એ મા અંબેના એ દર્શનની અને માહોલ હજુ બી એવો ને એવો જ રહ્યો છે, ક્યાંય ગયો નથી. અંબાજીની વાત કરીએ ત્યાં જ્યારે બી મા અંબાનું નામ આવે એટલે આપણું મન એ આનંદથી ઝૂમવા લાગે. આપણે એવા જિલ્લામાં રહીએ છીએ કે જ્યાં માનું હૃદય વસે છે, એટલે આપણું હૃદય તો મોટું હોવાનું જ ને. તો નિધિભાઈ આપણને ફરમાઈશ કરી છે દર્શન કરવા ગયા હતા, અંબાજી ફરવા ગયા હતા, જે જિગ્નેશ રાજના અવાજમાં ગવાયેલું સોંગ છે. બહુ ફેમસ થયું છે આ ગીત હમણાં, અને ભાદરવી પૂનમ વખતે તો તમે જાઓ ને તો આ જ ગીત તમને સાંભળવા મળે. તો ચાલો સાંભળીએ બધાના મોઢે ચડી ગયેલું આ સોંગ.

આપણા બીજા ફરમાઈશ કરતા છે ધ્રુવી. ધ્રુવીએ પણ આપણને ફરમાઈશ કરી છે ભાદરવી પૂનમને લઈને અંબા રમવા આવે. અંબા રમવા આવે હમણાં જ આવેલું લેટેસ્ટ સોંગ છે અને આ સોંગની અંદર ગુજરાતની ચાર જે ફેમ

બસ આપણી હિરોઈનો છે, એની અંદર રીવા રાજ, શ્રદ્ધા ડાંગર, મોલાલ ગજ્જર અને નેત્રી ત્રિવેદી એમનો સમાવેશ થાય છે. અને આ સોંગ એ માં અંબા ઉપર બનાવવામાં આવેલું છે. નવરાત્રી નજીકમાં જ છે એટલે ગુજરાતીઓને 2-3 મહિના પહેલા જ પગ થનગનવા લાગે અને ગરબા મગજમાં ચાલવા લાગે. તો ધ્રુવી આપણને ફરમાઈશ કરી છે અંબા રમવા આવે આ સોંગની, તો ચાલો સાંભળીએ ધ્રુવીની ફરમાઈશ.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે મિહિર. મિહિરે આપણને ફરમાઈશ કરી છે જબ જીદ પે આ ગઈ પાર્વતી. આ સોંગ હમણાં બહુ જ ફેમસ થયું છે અને આ જેટલું આ સોંગ ફેમસ થયું છે એટલું જ ફેમસ થયું છે આ મૂવી. આ મૂવી હનુમાન અંશ છે જે હમણાં જ લેટેસ્ટમાં આવેલું છે અને આ મૂવી બનાવવામાં આવેલું છે નીમ કરોલી બાબાના જીવન ઉપર કે જે ઉત્તરાખંડની અંદર બહુ ફેમસ છે. એમનો પ્રભાવ, એમના ચમત્કાર એ ઘણી બધી વર્ષોથી લોકો એમને માને છે. તો મિહિરે આપણને આ ફરમાઈશ કરી છે આ હનુમાન અંશ મૂવીના ગીત જબ જીત પે આ ગઈ પાર્વતી. અને આ ગીતની અંદર બેઝિકલી પાર્વતી અને શિવના પ્રેમ વિશે દર્શાવ્યું છે કે જ્યારે એક સ્ત્રી પોતાના પ્રેમને લઈને જીદ ઉપર આવી જાય.

સબ કહેતે. આજના આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે ધ્રુવલ. ધ્રુવલ એ પાલનપુરની રહેવાસી છે અને આપણી જીડી મોદી કોલેજ વિદ્યા સંકુલના વિદ્યાર્થીની છે. તેઓ આનંદનગર વિસ્તારમાં રહે છે અને તેમને ફરમાઈશ કરી છે લવની ભવાઈ મૂવીના સોંગ વાલમ આવો ને. ધ્રુવલ આ મારું બી ફેવરેટ સોંગ છે અને આ મૂવી બી મારું ફેવરેટ છે. જ્યારે બી મારું મૂડ ઓફ હોય અને મને કોઈ સારું મૂવી જોવાની ઈચ્છા થાય ને ત્યારે હું લવની ભવાઈ મૂવી જોઈ જ લઉં છું. આ મૂવી મેં બહુ વખત જોયું છે અને હજી બી મને એવું થાય છે કે આ મૂવી હું જેટલી વખત જોઉં એટલી વખત હું છું અને કદાચ મારું આરજે બનવાનું જે પેશન છે ને એ બી મને આ મૂવીમાંથી જ મળેલું છે. તો ચાલો સાંભળીએ ધ્રુવલની ફરમાઈશ.

ચલો શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે આપની બીજે ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512966888 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વાતો વિથ સંજય ત્રિવેદી,
1: વિશિષ્ટ સંવાદ શ્રેણી.
0: સંજય ત્રિવેદી એટલે
1: મુંબઈમાં વસતા પણ મૂળ પાલનપુરી એવા પત્રકાર, લેખક, નિર્માતા અને ખેડૂત, જે લઈને આવશે ગુજરાતના વિશિષ્ટ વ્યક્તિત્વ સાથેનો અનોખો સંવાદ,
0: જે આપ માણી શકશો રેડિયો પાલનપુર 90.4 FM પર
1: રવિવારે સાંજે 5:30 કલાકે, પુનઃ પ્રસારણ 8:30 કલાકે,
0: અને નિહાળી શકો છો
1: YouTube ચેનલ પાલનપુર પિક્ચર કંપની પર.
0: લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.
1: વાતો વિથ સંજય ત્રિવેદી, પાલનપુર પિક્ચર કંપની.
2: બાપ જ્યારે દીકરાને કંઈક આપે ને, ત્યારે ઇટ કમ્સ એઝ અ લોડ, ઇટ કમ્સ એઝ અ રિસ્પોન્સિબિલિટી. તો એક રિસ્પોન્સિબિલિટી ફિલ્મ મેકરને હંમેશા એવું જોઈએ કે હું આમ અહીંયા સુધી પહોંચાય એવું કામ કરું. અને ફિલ્મોમાં ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી આપણી આપણા આપણા દેશની ફિલ્મોમાં એક્ટર્સ આર ધ સ્ટાર,
3: કરેક્ટ.
2: અને એમની સાથે કામ કર્યા પછી એવું થાય કે અહીંયા સુધી તો મારે પહોંચવું જ જોઈએ. એવો કયો એક્ટર જેની સાથે કામ કરવાની તને એમ થાય કે બસ છોલિયા?
3: બચ્ચન સાહેબ. બચ્ચન સાહેબ હેઝ બીન ધ બિગેસ્ટ ઇન્ફ્લુએન્સ, નોટ બીકોઝ ધ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ હી હેઝ ડન, ઓબ્વિયસલી એ તો છે જ, પણ ધ કાઇન્ડ ઓફ પર્સનાલિટી દેટ હી ઇઝ, ધ કાઇન્ડ ઓફ, નથી કહેતો કે એ તો એક કોલોકિયલ વર્ડ છે ને કે બિલ્ડિંગ કેટલી ઊંચી હોવી જોઈએ તો બચ્ચન જેસી.
2: ક્યા બાત હૈ,
3: યા ફિર કરિયર કેસા હોના ચાહિયે તો બચ્ચન જેસા. તો એ બચ્ચન ઇઝ અ એપિટોમ ઓફ એવરીથિંગ. સો ફોર મી ઇટ ઇઝ ધેટ, કે જો બચ્ચન સાથે કામ કરીશ તો મને લાગે છે કે હું અને બહુ સેડિસ્ટ એક વાત કહું તમને, મને એવું લાગે છે કે હી ઇઝ ઇમોર્ટલ.
2: Yes.
3: Until I work with him.
2: Kya baat
3: hai. He is waiting for me to work with him.
2: Aaj again.

0: પ્રભાવ એવો છે કે એવું થઈ જશે.
1: અને મેં આ કોઈને કીધું નથી, આ ક્યારે બી વાત નથી કરી મેં. બટ વોટ આઈ મીન ઇઝ ધીસ દેટ મેબી ઇઝ વેઇટિંગ ફોર દેટ
0: એપિટોમ ટુ કમ.
1: Not epitome. I am waiting for the epitome.
0: To
1: the universe is waiting for us to work together. એવું લાગે છે.
0: વાર્તા લખી બચ્ચન સાહેબ?
1: ના, મને લાગે છે બચ્ચન સાહેબ કોઈ બી વાર્તામાં ફિટ બેસી જાય છે. એટલે ઓબ્વિયસલી નાઉ હી ઇઝ અ લિટલ ઓલ્ડ અને એ બધું છે, પણ એ કોઈ બી વાર્તામાં બેસી જ જાય.
0: તારી દરેક ફિલ્મોમાં મ્યુઝિક બહુ અદ્ભુત પ્રકારનું હોય છે, સાવ જુદું અને છતાંય સાવ પોતિક. એટલે મેહુલ સુરતી બહુ અદ્ભુત મ્યુઝિશિયન છે, અદ્ભુત મ્યુઝિક ડિરેક્ટર છે. સાવ જુદો જુદા જ પ્રકારનો સૂર એને સંભળાય છે. એટલે આપણને સારે ગ મ સંભળાય ને તો એને પદ નિશા સંભળાય એવું છે.
1: એને મેહુલ મેહુલ મેહુલ સંભળાય
0: એને મેહુલ, અને પછી સુરતી બ્લા બ્લા બ્લા. અને મેહુલ સાથેના ઘણા બધા કમ્યુનિકેશનમાં ઈ બિંગ અ વેરી ડિયર ફ્રેન્ડ ઓફ યુ એન્ડ મી બોથ. પણ મેહુલ પાસે જુદા પ્રકારના કાન છે,
1: કરેક્ટ,
0: જે મોટે ભાગે અત્યાર સુધીમાં એવું હોય કે ડિરેક્ટર પાસે કાન હોય,
1: કરેક્ટ,
0: જે રાજ કપૂર સાહેબ પાસે હતા.
1: બિલકુલ.
0: મેહુલની પોતાની પાસે રાજ કપૂર જેવા કાન છે, અને એટલે એણે કેવી રીતે જયશ્રી લઈને હેલ્લારો સુધીમાં અનબિલિવેબલ મ્યુઝિક કર્યું છે. તો મેહુલની સાથે તે ઘણી બધી ફિલ્મો કરી,
1: એક ફિલ્મ
0: કરી, અને પછી મેહુલ બીકેમ ધ કોર ઓફ ધ ગુજરાતી મ્યુઝિક,
1: કરેક્ટ.
0: મેહુલ ઇફ નોટ મેહુલ, બીજો કયો મેહુલ પછીનો? મેહુલ મેહુલ છે, એના પછીનો સૌથી પ્રિય સંગીતકાર કયો?
1: ઓબ્વિયસલી સચિન જીગર. પણ મારે છે ને, મારો એક પ્રોબ્લેમ રહ્યો છે કે હું સંગીત, મારું અને સંગીતનું રિલેશન બહુ ડિસ્ટન્ટ રહ્યું છે અન્ટિલ આઈ એન્ટર્ડ ધ ફિલ્મ સ્કૂલ. અને સ્પેશિયલી બીકોઝ ઓફ સુભાષ ગઈ હું ફિલ્મ મ્યુઝિક અને મ્યુઝિકને સમજ્યો, અને ભારતીય શાસ્ત્રીય સંગીત કે બધી વસ્તુઓ સમજ્યો. તો મને લાગે છે કે જે પણ મ્યુઝિક હું અટેમ્પ્ટ કરું છું ને, એ મને એવું લાગે છે કે મારા ફિલ્મનું મ્યુઝિક એ ફિલ્મના માટે તો હોય જ છે, પણ એના બિયોન્ડ મારા લર્નિંગ માટે બહુ વધારે હોય છે. એટલે કેદાર ભાર્ગવ હોય કે સચિન જીગર હોય કે પછી યુ નો મેહુલભાઈ હોય, એમની પાસેથી સંગીત જાણવા શીખવા વધારે મળ્યું છે. બાય ધ વે ધી કમ્પોઝ ફોર ધ ફિલ્મ ઓલ એવું થાય છે. બટ સંગીત હું ક્યારે પરસ્યુ ન કરી શક્યો બીકોઝ આઈ એમ અ વેરી ઇમ્પેશન્ટ પર્સન. એ વાતનો રંજ છે, રહ્યો છે, પણ હવે હું એ સંગીતને સાંભળીને અને એ સંગીતને મારા ફિલ્મની અંદર ઠાળવીને હું વધારે શીખી રહ્યો છું કે સમજી રહ્યો છું કહેવાય.
0: બાય એની ચાન્સ યુ વોન્ટ ટુ કમ્પોઝ યોર ઓન?
1: નો નો નેવર. આઈ એમ નોટ.
0: વોટ ઇઝ ધ અધર ફોર્મ અધર ધેન be a director,
1: filmmaking,
0: other than the filmmaking? I heard that you are a good singer.
1: No, I am not.
0: Or
1: I am a very poor artist. ઘણા લોકો
0: ને હું જોઉં છું,
1: બિલકુલ નહીં, કઈ બી નહીં, કઈ બી નહીં, સિંગિંગ ડાન્સિંગ કઈ બી નહીં. એટલે આઈ એમ અ વેરી પુઅર આર્ટિસ્ટ. હું ઘણી વખતે બીજા આર્ટિસ્ટને જોઉં છું તો મને લાગે છે કે એ લોકો કેટલા સમૃદ્ધ છે, અને મને લાગે છે મારી અંદર આર્ટનો એક કણ પણ નથી.
0: જીવનમાં એક જ માણસની ફિલ્મ મેકિંગમાં ઈર્ષા કોની થાય?
1: ફિલ્મ મેકિંગમાં
0: ફિલ્મ મેકર તરીકે કોની ઈર્ષા થાય કે અરે યાર?
1: અરે ઈર્ષ્યા કે ગમતો વ્યક્તિ?
0: ઈર્ષા એટલે પોઝિટિવ અર્થમાં હું ઈર્ષાની વાત કરું છું.
1: ઘણા બધા છે, એક નામ નથી પણ ગુરુદત્ત.
0: સર્વોચ્ચ સ્થાને
1: ગુરુદત્ત. જે પ્રકારની ફિલ્મો જે જમાનામાં જે પ્રકારના સેટઅપ સાથે જે પ્રકારના એક્ટર સાથે એ કરી ચૂક્યા, નાઉ થિંક ઓફ ઇટ એઝ અ ફોર્મ્યુલા ઓલ્સો. જે પ્રકારના સબ્જેક્ટ્સ, એક તો બહુ નીશ, એની ઉપર જે પ્રકારના એક્ટર આટલા માસી, અને જે પ્રકારનું આખું મેકિંગ બજેટ બધું જ, આઈ થિંક હી ગોટ બેસ્ટ ઓફ ધ વર્લ્ડ એન્ડ હી ગેવ ધ બેસ્ટ ઓફ ધ વર્લ્ડ ટુ ધ પબ્લિક.
0: યસ,
1: જે આજે બી ચેરીશ કરી શકાય. આઈ ફીલ વેરી એન્વિયસ ઓફ હિમ કે હું કદાચ ગુરુદત્તના જમાનામાં હોત તો સૌથી પહેલા મેં એને અસિસ્ટ કર્યો હોત અને એની આસપાસ રહ્યો હોત, એની વાઇબની સાથે.
0: નવા જનરેશનમાં કોણ એવા મેકર?
1: વિશાલ ભારદ્વાજ ઇન્ડિયાથી, અધરવાઇઝ ઇન્ટરનેશનલી વોંકર વાય, એની ફિલ્મો મને બહુ ગમે. મારી

0: મારી દરેક ફિલ્મની અંદર એક ઓંકાર ભાઈની છાંટ છે જ.
1: ઓકે,
0: એટલે બેયારમાં બુકાની પહેરીને જે લેડી આવે છે સ્કૂટી પર, એ જે મ્યુઝિક પ્લે કરે છે, એ જે મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં આવે છે, એ ઓંકાર ભાઈની ઓડ છે. કે પછી વિઠ્ઠલ તીડીમાં જ્યારે વિઠ્ઠલ લાલ લાઇટમાં પત્તાની ગેમ રમતો હોય છે, એ ઓંકાર ભાઈની ઓડ છે. ઓલ માય ફિલ્મ્સ હેવ એન ઓડ ટુ ઓંકાર ભાઈ.
1: તે જ્યારે ફિલ્મ મેકિંગ શરૂ થયું,
0: હા,
1: શરૂ કર્યું, એ જ વખતે બરાબર સોશિયલ મીડિયાએ પણ શરૂઆત કરી.
0: કરેક્ટ.
1: અને બરાબર એકાદ બે વર્ષ પછી રીલ્સ મેકિંગ શરૂ થયું.
0: એકાદ વર્ષ નહીં પણ,
1: હા, એટલે
0: ઘણો
1: બહુ નજીકના સમય.
0: હા,
1: અને એટલે ફિલ્મ ઇઝ અ મીડિયમ ઓફ વિઝ્યુઅલ.
0: હા,
1: રીલ્સ આર ઓલ્સો અ મીડિયમ ઓફ વિઝ્યુઅલ. તો જે આખો રાફડો ફાટી નીકળ્યો છે રીલ્સ બનાવવાનો, વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ ઇટ?
0: રીલ્સ તો હવે ના છૂટકે જોવી બી પડે છે, જોવાઈ જાય છે, ભૂલથી પણ જોવાઈ જાય છે. એટલે ઘણી બધી એવી રીલ્સ છે જેની અંદર સ્ટોરી ટેલિંગ પણ છે, પણ ઘણી બધી એવી રીલ્સ છે જે માત્ર ઇન્ફોર્મેટિવ છે. હવે તમારા પર છે, તમારે કઈ ઇન્ફોર્મેશન ગ્રહણ કરવી છે કે નથી કરવી. પણ આઈ થિંક બહુ બહુ ડેમોક્રેટિક થઈ ગયું છે ને રીલ્સના કારણે. તમારા હાથમાં એક એવો ટૂલ આવી ગયો છે, તમે દુનિયા બદલી શકો છો. હવે તમારા પર છે કે તમે ખરેખર બદલવા માગો છો કે નથી બદલવા માગતા. ઘણી બધી રીલ્સ છે જે તમને એક એવું નોલેજ કે ઇન્ફોર્મેશન કે કંઈક અસર કરી જાય છે, અને ઘણી બધી રીલ્સ બહુ ટાઈમ પાસ હોય છે. પણ આઈ થિંક એટ ધી એન્ડ ઓફ ધ ડે કોઈ પણ સંશોધન હોય છે એનું એક અબ્યુઝિવ વર્ઝન હોય છે અને એક પોઝિટિવ વર્ઝન હોય છે. આઈ સી અ લોટ ઓફ અબ્યુઝિસ દેટ ઇઝ હેપનિંગ અરાઉન્ડ ઇટ.
1: અગ્રીડ.
0: અને કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ છે ને, એ
1: પછી
0: હા એ મારી દે છે એને, ઇટ વિલ ઇવેન્ચ્યુઅલી ડાઈ ડાઉન. પણ હવે રીલ્સને ફિલ્મો સાથે જ્યારે સરખામણી કરવામાં આવે છે કે પછી રીલ્સના કારણે ફિલ્મો જોવાના અટેન્શન સ્પેનને ક્વેશ્ચન કરવામાં આવે છે કે 2.5 કલાકની પિક્ચર કોણ જુએ, 7 સેકન્ડમાં લોકોનું અટેન્શન સ્પેન જતું રહે છે. આઈ થિંક દેટ ઇઝ
1: અ એક્સેલ શીટ વાલા કેલ્ક્યુલેશન.
0: હા, અને બહુ બ્રુટલ છે ને.
1: વેરી બ્રુટલ.
0: આજે બી તમે RRR આવડી મોટી ફિલ્મ, આટલા કરોડો કમાયેલી ફિલ્મ, હજારો કરોડ કમાયેલી ફિલ્મ, ઇટ વોઝ 3 hours and some 15-20 minutes લોંગ ફિલ્મ. નાઉ કેન યુ ટેલ મી દેટ 7 સેકન્ડ ઇઝ યોર અટેન્શન સ્પેન?
1: નોટ ફોર મી, એટલીસ્ટ
0: નોટ ફોર એની વન. તો જો ઇફ યુ હેવ અ સ્ટોરી ટુ ટેલ, આઈ થિંક એની ડ્યુરેશન ઇઝ ઓકે. બટ રીલ્સ હેવ ટુ બી યુઝ વેરી પોઝિટિવલી.
1: એટ ધ એન્ડ ઓફ ધ લાઈફ, જીવનના અંતિમ પડાવમાં મેં જેમ કહ્યું કે મારે તો બુઢાપામાં જંગલમાં મરવું છે, એમ વોટ ઇઝ યોર વિશ દેટ યુ શુડ બી નોન એઝ વોટ? જે તે પહેલાં જ કહ્યું કે મારી પાસે મારી પોતાની વાર્તા હોવી જોઈએ. તારાચંદ અંકલની એક વાર્તા છે જે ખરેખર વાત છે, જેનાથી આખો પરિવાર, આસપાસના લોકો, એમ અભિષેક જૈન એવી એવી કઈ વાર્તા કહી જવા માંગે છે કે જેનાથી એને આમ મજા પડી ગઈ?
0: નહીં, હું બહુ આમ,
1: યુ વોન્ટ ટુ બી નોન એઝ વોટ?
0: આઈ વોન્ટ ટુ બી નોન નોટ ફોર માય ફિલ્મ્સ પર્ટિક્યુલરલી, આઈ વોન્ટ ટુ બી નોન એઝ અ પર્સન હુ એક્ચ્યુઅલી ઇનસ્પાઇટ ઓફ નોટ બીંગ અ ગુજરાતી ફાઉન્ડ હિઝ રૂટ્સ ઇન ગુજરાત એન્ડ ઇન હિઝ કોન્સ્ટન્ટ શું કહેવાય અભિગમ ઇન લર્નિંગ ગુજરાતી, ઇન અન્ડરસ્ટેન્ડિંગ ગુજરાત, ઇન અન્ડરસ્ટેન્ડિંગ ગુજરાતી પીપલ, મેડ ફિલ્મ્સ.
1: સુપર.
0: ફિલ્મ્સ આર નોટ બિગર દેન યુ નો વોટ આઈ વેર આઈ એમ કમિંગ ફ્રોમ. પણ કહેવાનો અર્થ એ છે કે લોકો મને એ રીતે જાણે કે આ એક વ્યક્તિ છે જે કદાચ ગુજરાતી નથી, તે છતાંય ગુજરાતની કે ગુજરાતી વાર્તાઓ કહી શકે છે. દેન વાય નોટ ગુજરાતી?
1: જીવનમાં નવ રસ છે. સૌથી પ્રિય રસ કયો?
0: એમ્પથી. હવે એમ્પથી મને ખબર નહીં કોઈ રસ છે કે નહીં,
1: છે જ. છેલ્લે રડવું ક્યારે આવેલું ને ક્યાં?
0: હું તો બહુ રડું છું. અત્યારે આપણે વાત કરીએ છીએ, ધેર આર ટીયર્સ ઇન માય આઈસ,
1: પણ આમ ધોધમાર એટલે ચોમાસાની સાથે

0: મર્જ થઈ જવાય એવું રડવું ક્યારે આવેલું ને કયા કારણોસર?
1: ફિલ્મો જોતો હોઉં છું ત્યારે ઘણી વખતે રડવું આવે છે, અને ઘણી વખતે ધોધમાર પણ રડી રહ્યો છું. કારણ કે ફિલ્મો બહુ અસર કરે છે ને, વાર્તા છે, લોકો છે, પાત્રો છે, તો એ ધોધમાર રડવું આવી જાય.
0: છેલ્લી એવી કઈ ફિલ્મ જે ધોધમાર રડાવી ગઈ?
1: સિનર્સ.

0: પ્રકારના બેકગ્રાઉન્ડથી એ જે પ્રકારના બેકગ્રાઉન્ડની એ ફિલ્મ વાત કરે છે, ઇટ ઇટ બ્રોટ અ લોટ ઓફ એમ્પથી ટુવર્ડ્સ ધ કોમ્યુનિટી અને મને રડવાનું આવ્યું.
1: કયા પ્રકારના ઇમોશન્સ યુ લવ ધ મોસ્ટ ટુ કમ્યુનિકેટ થ્રુ યોર ફિલ્મ્સ?
0: આઈ થિંક અગેન એમ્પથી, લવ, ટુગેધરનેસ, આ બધા ઇમોશન્સ છે જે મને બહુ ગમે છે. ફ્રેન્ડશિપ મને બહુ ગમે છે.
1: પ્રેમની વાતો,
0: પ્રેમની વાતો.
1: સુરેશ દલાલનું એક અદ્ભુત શેર છે,
0: હા,
1: અથવા કદાચ ગીતની પંક્તિ છે, રાત દિવસનો રસ્તો વાલમ, નહીં તો ખૂટશે કેમ, તમે કરજો વાતો પ્રેમની, અમે કરીશું પ્રેમ. એટલે મને લાગે છે કે પ્રેમની જુદી જુદી અભિવ્યક્તિઓ.
0: હા, તો એમાંથી વાતો કરશો પ્રેમની, એવું હું છું, કરશો પ્રેમ મારી ઓડિયન્સ છે.
1: આપણે બીજા એપિસોડમાં અહીંયા અડધે પહોંચાયું છે. થેન્ક યુ સો મચ.
0: થેન્ક યુ,
1: થેન્ક યુ, થેન્ક યુ. આઈ હોપ યુ એન્જોય. મજા આવી, મને તો ખૂબ મજા આવે છે હંમેશા
0: કરવાની. બહુ ઓછા એવા એવી વાર્તાલાપ હોય છે જેમાં તમને ખરેખર ખુલીને અને ખીલીને વાત કરવાનો મોકો મળે છે.
1: ખુલીને બોલ્યો હતો કે મારે પાછો પાછું આવતીકાલે શૂટ કર.
0: નહીં નહીં, એકચ્યુઅલી હું બહુ ત્રાસ્યો છું, સોરી ટુ સે, કે હું બહુ ત્રાસ્યો છું આજકાલના જર્નલિઝમથી. કારણ કે જેમાં બહુ જ ટિપિકલ પ્રશ્નો હોય છે કે આ ફિલ્મ શૂટ કરતી વખતે તમે કઈ મજાની ક્ષણ હતી અને
1: તમને
0: શું મજા આવી, આ જર્નલિઝમ પણ નથી, આ વાર્તાલાપ છે. આઈ થિંક ધીસ ઇઝ ધ ટાઈમ વેર લોકો આવા સ્ટુપિડ પ્રશ્નો ન પૂછીને
1: આઈ એમ શ્યોર
0: જરાક તમારા જીવન વિશે જાણે. કારણ કે જર્નલિઝમનો ટ્રુ એસેન્સ તો એમાં છે,
1: ખુલવું,
0: ખુલવું અને બીજા વ્યક્તિને ખીલવા દેવું.
1: આઈ નો,
0: યસ,
1: આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ફોર ધેટ.
0: આઈ એમ સો ગ્લેડ.
1: અભિષેક સાથેની વાતો હંમેશા ખૂટતી જ હોય છે. હું 2-1 મહિના પહેલાં જેની ઓફિસમાં મળ્યો હતો ત્યારે એવું હતું કે પાછા ક્યારે મળીશું વાતો કરવા,
0: યસ,
1: અને ફરી પાછા અહીંયા, અને આ વખતે પારિવારિક વાતો કરવા મળીશું, એટલે પરિવાર સાથે વાતો કરવા મળીશું. મારે સ્વયંની સાથે ખૂબ વાતો કરવી છે, મારે શૈલીની સાથે પણ ખૂબ વાતો કરવી છે કે એક ડૉક્ટર મેકર, આમ તો પાછળ કર છે, એ બંનેનું કરજોડ કેવી રીતે થાય છે ને,
0: નોર્થ પોલ સાઉથ પોલ,
1: એ સમજવું છે. એટલે આપણે ફરી પાછા, અને ખૂબ બધી વાતો બાકી રહી ગઈ છે,
0: યસ યસ,
1: આપણે પાછા એકદમ જલ્દી મળીએ.
0: બિલકુલ,
1: હે ને, પણ અહીંયા જ.
0: બિલકુલ, એબ્સોલ્યુટલી આ જગ્યાએ.
1: અને રૂપસુંદરી એ વખતે થોડીક મોટી થઈ ગઈ હશે, નદી થોડીક વધારે આવી હશે, ઝાડ થોડાક વધારે મોટા થયા હશે.
0: હા,
1: અને આ વખતે આપણે ગુજરાતી બાજરીના રોટલામાંથી આપણા મારવાડી દાળબાટી.
0: વાહ, બિલકુલ ડન છે,
1: હે ને,
0: યસ,
1: ભાઠમાં રાંધેલી.
0: થેન્ક યુ,
1: થેન્ક યુ સો મચ.

0: આપણે હજુ ઘણી વાતો સાંભળવાની બાકી છે, પરંતુ મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: વાતો વિથ સંજય ત્રિવેદી,
0: વિશિષ્ટ સંવાદ શ્રેણી.
1: સંજય ત્રિવેદી એટલે
0: મુંબઈમાં વસતા પણ મૂળ પાલનપુરી એવા પત્રકાર, લેખક, નિર્માતા અને ખેડૂત, જે લઈને આવશે ગુજરાતના વિશિષ્ટ વ્યક્તિત્વ સાથેનો અનોખો સંવાદ,
1: જે આપ માણી શકશો રેડિયો પાલનપુર 90.4 FM પર
0: રવિવારે સાંજે 5:30 કલાકે, પુનઃ પ્રસારણ 8:30 કલાકે,
1: અને નિહાળી શકો છો
0: યુટ્યુબ ચેનલ પાલનપુર પિક્ચર કંપની.
1: લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.
0: વાતો વિથ સંજય ત્રિવેદી, પાલનપુર પિક્ચર કંપની.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આજના આ 13મા એપિસોડમાં તમારું સ્વાગત છે. શાસ્ત્રીજી પાસે તબલા શીખવાનું હું ચૂકતો નથી,

ક્યારેક સુપ્રિયા પણ સાથે બેસીને ગુરુ શિષ્યની સંગત સાંભળે છે. શાસ્ત્રીય રાગોની સમજ સુપ્રિયાને ઘણી છે, પણ તે કંઈ ગાતી નથી. ક્યારેક શાસ્ત્રીજી સાથે ચર્ચા કરે છે. આજ શાસ્ત્રીજીએ સુપ્રિયાના માતા પિતાને યાદ કર્યા, કહ્યું, સુરેન અને વનિતાને સાંભળ્યા પછી બીજાને સાંભળવાનું મન ન થાય. એ બેઓ હતા ત્યાં સુધી હું દર ચાર વર્ષે સંગીત સમારોહ ગોઠવી શકતો, હવે નથી થતું. બાપુ નથી પણ તમે તો છો ને, સુપ્રિયાએ કહ્યું. તમે કહો તેવી ગોઠવણ તો થઈ શકે તેમ છે. તોય ન થાય બેન, શાસ્ત્રીજીએ કહ્યું. સુરેનની તો હવે માત્ર યાદો રહી. તો પછી સમારોહ આપણે મારા બાપુની સ્મૃતિમાં ગોઠવીશું. બધી જ વ્યવસ્થા મારે કરવાની, તમારે માત્ર મને માર્ગ ચીંધવાનો, એમ કહીને તે ગઈ. શાસ્ત્રીજી સિતાર લઈને તાર મેળવવા બેઠા. હું તબલા પાછા મૂકીને બહાર આવ્યો. સામે પોતાના ઘરના ઓટલે સુપ્રિયા હેડફોન લગાવીને કેસેટ પ્લેયર પર કંઈક સાંભળી રહી હતી. સુપ્રિયા પાસે મેં ક્યારે રેડિયો પણ નથી જોયો. અત્યારે પહેલીવાર તેણે કેસેટ સાંભળતી જોઈ. કદાચ પોતાના પિતાનું સંગીત સાંભળતી હોય તેમ માનીને મેં કહ્યું, તમને કેસેટ સાંભળતા જોઈને નવું લાગે છે. લાગે છે નવું? તેને હેડફોન ઉતારતા કહ્યું. પણ છે જૂનું, સાંભળવું છે તમારે, કહી હેડફોન મારા તરફ લંબાવતા આગળ બોલી. તમારો પરિચિત અવાજ છે, ઓળખી જુઓ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. મારો પરિચિત અવાજ કોનો હોઈ શકે તે વિચારતા મેં યંત્રકાને લગાવી. સુપ્રિયાએ ટેપ રિવાઇન્ડ કરીને ફરી ચલાવી. હું આ બીજી વખત ભારતમાં આવ્યો છું ત્યારે મને મારી પહેલી ભારત યાત્રાનો એક પ્રસંગ યાદ આવે છે. મારા અગાઢ આશ્ચર્ય વચ્ચે પ્રોફેસર રુડોલ્ફના શબ્દો મારા કાને પડ્યા. સુપ્રિયાને ટેપ રોકીને મને પૂછ્યું, ઓળખ્યા? એ વળે અહીં ક્યારે આવેલા? મેં સુપ્રિયાને પૂછ્યું. અહીં નહીં, ગ્વાલિયરમાં અમારી યુનિવર્સિટીમાં તેમનું પ્રવચન હતું, સુપ્રિયાએ કહ્યું અને ટેપ આગળ ચલાવી. આજથી 10-11 વર્ષ પહેલાંની એ વાત. હું કોન્ફરન્સમાં હાજરી આપવા દિલ્હી આવેલો. ત્યાંની એક બેંકમાં હું ગયો અને મારી સહી કરીને ચેક રજૂ કર્યો. પ્રોફેસર ધીમે ધીમે બોલતા જતા હતા. હું સાંભળી રહ્યો. બેંકના કારકુને મને ચેક પરત કરતા કહ્યું, બોલપેનની સહી ચાલશે નહીં, તમારે શાહીથી સહી કરવી પડશે. બિચારા પ્રોફેસર, તેમણે કેવું વિચાર્યું હશે તે કલ્પુ ત્યાર પહેલાં તેમના આગળના શબ્દો મારા કાને પડ્યા. તે સાંભળીને મને આનંદ થયેલો. જગતમાં એક પ્રજા એવી છે જે આંખો મીંચીને નવી ટેકનોલોજી સ્વીકારી લેતી નથી. શરૂઆતમાં વિરોધ કરશે, પછી પરખશે, ધ્યાનથી સમજશે અને પછી સ્વીકારવા લાયક લાગે ત્યારે પ્રેમથી અપનાવશે. વચ્ચે ક્ષણિક માટે પ્રોફેસર અટક્યા હોય તેમ શબ્દો વગરની ટેપ થોડું ફરી અને વાત આગળ ચાલી. આજે ફરી અહીં આવીને જોઉં છું તો તમે બધા જ વોલપેન વાપરો છો, તમારી પરિપક્વ સ્વીકૃતિ સાથે વાપરો છો. એક પ્રજા તરીકે તમારો આ ગુણ મને અભિભૂત કરે છે. આવી પ્રજા જ હજારો વર્ષની સંસ્કૃતિ ધરાવી શકે, પોતાની પરંપરા ધરાવી શકે, પોતાનું આગવું અસ્તિત્વ ટકાવી શકે. હવે પછી આખા જગતમાં ખૂબ ઝડપી પરિવર્તન આવશે. સંસ્કૃતિનો લોપ થવાનો ભય માત્ર અહીં જ ઊભો થશે એવું નથી, આખા વિશ્વમાં એમ બનવાનું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર આરજે અંજલિની સાથે ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. જેઓ આર્થિક રીતે નબળા છે તેમને માટે આ ભય મોટો છે. કદાચ

કાચ મજૂર તરીકે કે માણસ તરીકે તેઓ ટકી જાય તો પણ પ્રજા તરીકે સાંસ્કૃતિક રીતે ટકી શકશે કે કેમ, એ વિચારનો વિષય છે. આથી તમને યુવાનોને મારું સૂચન છે કે આવી પ્રજાની સંસ્કૃતિને અનુરૂપ ઉદ્યમ તેમને શોધી આપો. આવું કંઈક તમે કરી શકશો તો તે તમારે પોતાને જ માટે કરશો. આફ્રિકામાં અમે આવા કામો ઉપાડ્યા છે અને ત્યાંના યુવાનોને જ એમાં લગાવ્યા છે. તમે મને મળી શકો છો અથવા પત્ર પણ લખી શકો છો. પ્રવચન પૂરું સાંભળીને મેં હેડફોન સુપ્રિયાને પાછું આપતા કહ્યું, એટલે તમે આ કામ સ્વીકાર્યું? એવું તો નહીં, પણ મારો જન્મ જ આ પ્રદેશમાં. વળી શાસ્ત્રીજી આ સંસ્થા ચલાવતા તો હતા જ. તે વખતે કામ નાનું હતું. મને થયું આ જ કામ હું આગળ ચલાવી શકું તેમ છું. તેથી મેં પ્રોફેસરને પત્ર લખ્યો અને કામ શરૂ કર્યું. પરંતુ પ્રોફેસરે મને ક્યારેય વાત નથી કરી કે તમે તેમને મળ્યા છો. બહુ મળી નથી, બસ તેમની મુલાકાત વખતે મેં તેમને અભિનંદન આપેલા, આ સંસ્થાની થોડી વાત કરેલી અને તેમનું સરનામું લીધેલું. સુપ્રિયા સાથે હું વાતો કરતો રહેત, પરંતુ શાસ્ત્રીજીએ બહાર આવીને સાદ કર્યો, ફરવા જવાનો સમય થઈ ગયો છે ભાઈ. હું અને શાસ્ત્રીજી ફરવા નીકળ્યા. અમે ક્યારેક ચર્ચ સુધી તો ક્યારેક સોબદરા બાગાન સુધી જઈએ છીએ. કેટલીક વાર પહેલો આવેલો છે તે પરિક્રમાવાસી પણ સાથે હોય છે. આજ તે નથી. રસ્તે મને સુપ્રિયાના વિચારો આવ્યા કર્યા. ભણેલી ગણેલી સુપ્રિયા એક ધૂન લઈને આ રીતે અહીં રહીને આદિવાસીઓ વચ્ચે કામ કરે છે, તે બરાબર છે કે ખોટું? તે મેં વિચાર્યા કર્યું. તેના માતા પિતા પણ આવી જ ધૂનથી અહીં કામ કરતા જીવી ગયા. સુપ્રિયાના પિતા હવે નથી તે હું જાણું છું. તેની માતા વનિતા ક્યાં છે તે મને ખબર નથી. તે દિવસે પાર્વતી દેવીએ સુપ્રિયાને કહેલું, એક બાર તેરી માસે મિલો. આથી તે ક્યાંક છે તો ખરા જ, પણ ક્યાં તે હું નથી જાણતો. સુપ્રિયાને પૂછવાની ઈચ્છા નથી. કોઈના અંગત જીવનમાં ડોક્યું કરવું તે અમારે ત્યાં અવિવેક ગણાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો આરજી અંજલિની સાથે.

હેલો, હાય, નમસ્કાર. હું છું આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ચાલતા ચાલતા હું અને શાસ્ત્રીજી સોબધરા બાગાન સુધી ફરી આવ્યા. ચર્ચમાં પાદરી થોમસ આવી ગયો હતો. તે ક્યારેક ગામડાઓમાં ગયો હોય તો નથી હોતો, હોય ત્યારે કોઈકવાર બાળકોને વાર્તાઓ કહેતો, ગીતો ગવડાવતો કે કોઈકને પાટાપિંડી કરતો હોય તો અમે તેના તરફ હાથ ઊંચો કરીને તેને બોલાવીએ. ક્યારેક ચર્ચના ઓટલે બેસીને બધા વાતોએ ચડીએ. વરસાદ વરસતો હોય ત્યારે બહાર જવાનો કાર્યક્રમ રદ થાય અને સંગીત ચાલે. પ્રિય લ્યુસી, તે સોંપેલું કામ ન થાય ત્યાં સુધી મારે પત્ર લખવો ન હતો. તે પણ મને લખ્યું નથી, તેથી હું ક્યારેક થોડો અસ્વસ્થ થઈ જાઉં છું. કદાચ એટલે જ હું પણ તને પત્ર ન લખવાની જીતથી મને જ પીડું છું. આજે ડાયરીનો ઉતારો સરને મોકલું છું તો તને પણ કંઈક લખવાનું મન રોકી શકતું નથી. ડાયરી તું પણ જોઈ જશે. પરિક્રમાની વાતથી તો તને અચરજ થશે જ. પૂર્યા, બંગા, સુપ્રિયા, ગણેશ શાસ્ત્રીજી આ બધા વચ્ચે રહીને પણ હું તને સતત યાદ કરું છું. ડાયરીમાં વરસાદનો ઉલ્લેખ છે, પરંતુ હવે તો ચોમાસાએ વિદાય લીધી છે. પરિક્રમાવાસીઓએ તેમનો પ્રવાસ આગળ વધાર્યો છે. મકાઈ, જુવાર લણવા લાયક થઈ ગયા અને ડાંગર પાકવા આવી છે. ઓક્ટોબરની બીજી તારીખથી અમારી નિશાળ ફરી શરૂ થઈ. હવે શાસ્ત્રીજી પણ આજકાલમાં વિદાય લેવાની વાતો કરે છે. તને ગમે એવું અહીં ઘણું છે તો અહીં આવવાનું ગોઠવ. પત્ર લખીને મેં બીતુબંગાને આપ્યો. તે શહેર ગયા. પાછા ફર્યા ત્યારે તેમની સાથે મુશ્કિલ હે હજી, જંગલ હજી ખુલ્લા નહીં કહેતા ગુપ્તાજી પણ આવ્યા. શાસ્ત્રીજી સાથે એકાદ દિવસ રહેવા અને પાર્વતીમાએ અમારી શાળાને મોકલાવેલી ભેટ આપવા. માજીએ 60 નંગ ખાદીના ધોતિયા મોકલ્યા છે. શાળામાં નિયમિત આવતા હોય તેવા વિદ્યાર્થીઓને આપવા. રાત્રે ગુપ્તાજી, હું અને શાસ્ત્રીજી સુપ્રિયાના ફળિયામાં ખુરશીઓ ઢાળીને બેઠા. વાત વાતમાં ગુપ્તાજી કહે, ગણેશ સોચતા હું માકસરમાં લડકી કા બ્યાહ કર દઉં. કહી થોડું અટક્યા. મસ્તક પર હાથ ફેરવતા કહે, અગલે સાલ તો બરામન લોગ મુહૂર્ત નહીં દેતે, બોલે હે કે સિંહસ્થ કા સાલ લગે હે. હું હસી પડ્યો અને શાસ્ત્રીજી સામે જોઈને કહ્યું, આ આવ્યો નિષેધ મુક્તિના સંતાન ઉપર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. શાસ્ત્રીજીને પણ હસવું આવ્યું. તેમણે જરા પણ દુઃખ લગાડ્યા વગર કહ્યું, નિષેધ તો ખરો, ધર્મને નામે મુકાયેલો પણ ખરું, પણ મને તો આ સાંસ્કૃતિક વ્યવસ્થા જ લાગે. એટલે મેં પૂછ્યું. સમજાવું, શાસ્ત્રીજીએ કહ્યું. પછી ગુપ્તાજીએ પૂછ્યું, બિહારી અહીં મોટો થયો તું, પણ ક્યારેક મહારાષ્ટ્ર ગયો છે? એક બાર નાસિક જાના હુઆ થા, માને લેકર કે અર્ધ કુંભ મેં, ઉત્તર પ્રદેશ, મારા બાપુ કા સરાદ જ વહા પ્રયાગ મેં કિયા. પછી શાસ્ત્રીજી મારા તરફ ફર્યા અને કહ્યું, આ દેશની સંસ્કૃતિના ઘડવૈયાઓએ એટલું તો નિશ્ચિત માન્યું હતું કે આ નાનાવિધ લક્ષણો ધરાવતી પ્રજાને એક દૂરે બાંધવી હોય તો પ્રજા પ્રજા વચ્ચેના પ્રાસંગિક મિલનની સૌથી વધુ અગત્ય છે. પ્રવાસિયા થઈ શકે તેટલું બીજા કોઈ માધ્યમથી ન બને. પણ સાથે સાથે મુશ્કેલી એ હતી કે આ અફાટ વિસ્તાર ધરાવતી ભૂમિ, ઊંચા પહાડો, વીરાન રણ કે અભેદ વનો પાર કરીને લોકો પ્રવાસે જાય સે પહેરે? વળી ધાન પકવતી પ્રજા પાસે એટલો સમય અને સગવડ પણ ન હોય. શાસ્ત્રીજી અટક્યા, થોડું પાણી પીધું અને આગળ બોલ્યા. એટલે મેળા અને તીર્થ સ્થાનોના દર્શનની પરંપરા સર્જાઈ. આ માટે ખાસ સમય નક્કી હોય એટલે બધા એ સમયે સંઘ કાઢીને જાય. કોઈને એકલા ન જવું પડે, વળી સંઘને જમાડો તે મહાપુણ્યનું કામ ગણીને એ વ્યવસ્થા શ્રેષ્ઠીઓ કે પહોંચતા માણસો મહાજનો માથે નાખી. એ પછી ગુપ્તાજી તરફ જોતા શાસ્ત્રીજીએ કહ્યું, કેમ બિહારી, તે કેટલા સંઘોને જમાડ્યા છે? બચપન મેં આતે તે સંઘ, અબ તો સબ ગાડી બસો સે જા રહે હૈ, ગુપ્તાજીએ જવાબ આપ્યો. શાસ્ત્રીજી હવે મન ઉદ્દેશીને બોલ્યા, દર વર્ષે એક એક રાશિ વટાવતો બૃહસ્પતિ સિંહ રાશિમાં આવે તે સિંહસ્થનું વર્ષ ગણાય. તને થશે કે સિંહસ્થમાં લગ્નના બધાની વાત કરતા શાસ્ત્રી વળી બીજી વાતે ચડી ગયા. પણ સાંભળ, આર્યવ્રતના

સર્વાધિક મહત્વના ધાર્મિક પ્રસંગો, મેળાઓ અને તીર્થસ્થાન આ સિંહસ્થના વર્ષમાં ગોઠવાયા છે. પ્રયાગમાં કુંભ મેળો પણ આ સિંહસ્થના વર્ષે જ ભરાય છે. આમ દર બાર વર્ષે નક્કી સમય નક્કી સ્થળે જવા માટે દેશના ખૂણે ખૂણેથી માણસો પ્રવાસે નીકળે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો હાય નમસ્કાર વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. લાંબુ બોલીને થાક્યા હોય તેમ શાસ્ત્રી

થોડું અટક્યા. પછી કહે, તું પણ સાંભળ બિહારી અને વિચાર, જે વર્ષે માણસે ચારધામ યાત્રા કે કુંભમેળામાં જવું હોય તે વર્ષે તેને ઘરે લગ્નનું આયોજન પોસાય? ઘરે તો ઠીક ગામમાં કે સગા સંબંધીઓને ત્યાં પણ લગ્ન હોય તો યાત્રાએ કે મેળામાં જઈ શકાય નહીં. સંઘમાં જોડાવવું હોય તો બીજું કોઈ મહત્વનું અને ખર્ચવાળું કામ ન થઈ શકે. પછી શાસ્ત્રીજી મલકીને કહે, વળી અમારા જ્ઞાતિના પંચોને બ્રાહ્મણો ક્યારેક દબાણથી પ્રસંગ ગોઠવાવે એવા ખરા, એટલે શાસ્ત્રાજ્ઞા રૂપે જ આ સિંહસ્થનો નિષેધ મૂકવો પડે. સો તો સચે, ગુપ્તાજીએ જવાબ આપ્યો. મને હજી શંકા હતી, શાસ્ત્રી મારી મનોદશા સમજ્યા હોય તેમ તેમણે કહ્યું. હું આજની વાત નથી કરતો, એ સમયનો વિચાર કર જ્યારે રેલવે કે બીજા વાહનો વિશે કલ્પના પણ નહોતી. માણસો પગે ચાલીને, પશુઓ પર સામાન લાદીને યોજનોના યોજનોનો પંથ કાપતા. જરાક વિચાર, કઈ શક્તિ તેમને આ તાકાત આપતી હશે? ભાઈ, શાસ્ત્રીનો અવાજ જરા ભીનો થયો. હજારો વર્ષોથી આ પ્રજા આમ જ તીર્થાટન કરતી રહી છે. ચાર ધામોની યાત્રા, ગંગા યમુનાના સ્નાન માટે યાત્રા, અને ચાર અલગ અલગ દિશામાં ભરાતા મહામેળા કુંભમાં જવાની યાત્રા, અને પોતપોતાના પ્રદેશના નાના મોટા તીર્થોની યાત્રા તો જુદી. આ સંસ્કૃતિ તીર્થાટન કરનારાઓના પગે ઊભી છે, તેમના પગે પ્રસાર પામી છે. એ યાત્રાઓને જ અમને જીવનના નવા નવા અર્થો આપ્યા છે, ધર્મમાં ઓદાર્ય આપ્યું છે. આમ કહીને શાસ્ત્રીજીએ ભારપૂર્વક ઉમેર્યું, માટે જ કહું છું કે આ પ્રજાના મનમાં ધર્મ કરતાં પણ ઊંડા મૂળ અધ્યાત્મના છે. તે સિવાય આ પ્રજા આટલી બળકટ ન હોય. હું ઊંડા વિચારમાં પડી ગયો. મહાભારત મેં હમણાં જ પૂરું કર્યું. તેમાં આવતા સ્થળના લોકોના, તેમના રીતરિવાજોના વર્ણનો એટલી વિગતે આપેલા છે કે મને એમ જ લાગતું કે કોઈપણ સ્થળનું આટલું તાદશ વર્ણન ત્યાં જાતે ગયા વગર શક્ય નથી. તો પછી મહર્ષિ વ્યાસ શું સદાકાળ બ્રહ્મણ કરતા રહેતા હશે? જવાબ મને તો એક જ જડે છે, હા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી આરજે અંજલિના અવાજમાં. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હું હજી વિચારતો જ રહેત, પણ શાસ્ત્રીજીએ કહ્યું, બિહારી, આવતા વર્ષે લગ્ન ન થાય એવું માનવાની હવે જરૂર નથી. અત્યારે તો આખો દેશ થોડા દિવસોમાં ફરી આવવાની સગવડ છે, એટલે તો આ જૂનો રિવાજ ત્યાગવાથી કોઈ નુકસાન નથી. પહેલાના જમાનામાં આખી પ્રજાને સમય આપવા, સામૂહિક સગવડ કરી આપવા, સિંહસ્થમાં લગ્ન ન કરવાની પરંપરા હતી. હવે એવું જરૂરી નથી. હું શાસ્ત્રીજીના અર્થઘટન પર વિચાર કરતો હતો ત્યાં મારા આશ્ચર્ય વચ્ચે વળી તેમણે કહ્યું, છતાં તને કોઈ બાદ લાગતો હોય ને શાસ્ત્રાજ્ઞાનો ભંગ કરવાનું મન ન હોય તો તું મુંબઈ જઈને દીકરીને પરણાવ, ત્યાં તને કંઈ નહીં નડે. કેમ? મેં નવાઈ પામતા પૂછ્યું. નીચે દક્ષિણના સમુદ્ર તટનો વિસ્તાર, કોંકણ પટ્ટીનો આખો પ્રદેશ પરશુરામ ક્ષેત્ર ગણાય છે, કહીને શાસ્ત્રીજી અટક્યા. પછી કહે, આ પણ સાંસ્કૃતિક પરંપરા છે, એ પ્રજા દરિયા સાથે જીવનારી, તેમના ઋતુ પ્રમાણેના કામો પણ બાકીના દેશ કરતાં અલગ, આથી એમના રીતરિવાજો જુદા, એથી બાકીના દેશને લાગુ પડતા નિયમો તેમના જીવનમાં અડચનરૂપ ન બને તે માટે આવું નક્કી કરાયું હશે. મને શાસ્ત્રીજીના અર્થઘટનો રસપ્રદ લાગ્યા. દરેક વાતનું વિશ્લેષણ કરવાની મારી તાલીમનો ઉપયોગ હું મને ન સમજાવતી બાબતોના અર્થઘટન માટે કરું તો કદાચ મને ઉપયોગી થાય. શાસ્ત્ર કી બાત મેં નહીં જાનું, ગુપ્તાજી બોલ્યા. મેં તો ઓહી કરું જો ગણેશ શાસ્ત્રી કહે, કહેતા ગુપ્તાજી ઊભા થયા. અમે ખાટલા ઢાળ્યા અને સુવાની તૈયારી કરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. અહીં સુધી વાંચીને અટકી લો, કેટલાક પાસા ઉપર એક નજર નાખી લો. શાસ્ત્રીની વાતે તેણે વિચાર તો જરૂર કર્યો છે, પોતાના અરણ્ય બ્રહ્મણના અનુભવોને તેણે શાસ્ત્રીની વાત સાથે મૂલવી જોયા. તીર્થાતરને આ દેશને ઘડ્યો હોય તેથી આ દેશની પ્રજા પાસે અનોખી જીવન દ્રષ્ટિ છે. એવો કે પ્રવાસથી માણસની જીવન પ્રત્યે જોવાની દ્રષ્ટિ બદલાય છે, જેને અધ્યાત્મ કહેવાય છે. તેનું જ્ઞાન કે દર્શન પણ થઈ શકે છે. તેઓ સ્વીકારતા પહેલાં તે પોતે આ રીતે તીર્થ ભ્રમણ કરે તો કદાચ દેશના છેવાડેથી તેના મધ્ય સુધી આવતા અને પાછા જતા માણસો કેટલી અને કેવી અનુભૂતિઓ સાથે લઈ જતા હશે તે તેને સમજાય. તે જો જરાક લાંબો વિચારે તો રામના વનવાસનો કે યુધિષ્ઠિર, પાંડવ અને દ્રૌપદીના દેશાટનનો ઉદ્દેશ્ય પણ કદાચ તે જાણે છે, તેના કરતાં જુદો હોઈ શકે તેવું તેને લાગે. આવું તેને સૂચવવું શાસ્ત્રીજીને કેમ ન સૂજ્યું તેની મને નવાઈ લાગે છે. ખેર, કદાચ સર્વશક્તિમાનની એવી ઈચ્છા હશે. વિધાતા મહાન કસબી છે, બરાબર ઘસે, કાપે, ટીપે, તપાવીને ઓગાળે તે પછી જ ઘાટ ઘડવા બેસે. સુપ્રિયાએ તેને રુડોલ્ફનું પ્રવચન સાંભળવા આપ્યું તે વિધિના નિર્માણ જેવું સમયસરનું જ હતું ને. જ્યારે જરૂરી ન હતું ત્યારે સ્વયં રુડોલ્ફે પણ તેને કહ્યું ન હતું કે તે સુપ્રિયાને મળ્યા છે. સુપ્રિયા પહેલી વખત મુનિકા ડેરા પર તેને મળી ત્યારે તેણે પણ કેમ છે પ્રોફેસર સાહેબને એવું પૂછ્યું નહીં. વિધાતાએ આ પળો જાળવી ન હોત તો તે અત્યારે જે કરી રહ્યો છે તે કરતો ન હોત. આ યુવાન પણ હવે પળને, કણને અને ઝરણને જોતો થઈ ગયો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આવતા એપિસોડમાં આપણે આ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર. આપણે મળીશું નેક્સ્ટ એપિસોડમાં.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ

હલ્લું પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આપનો દોસ્ત, આપનો હોસ્ટ આરજે એઆર. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર હકારાત્મક અભિગમ સાથે સમાજ જીવનને ઉન્નત બનાવવા, આપણા જીવનમાં આવતા સંઘર્ષોની સામે ટકી રહીએ તે માટે ગુજરાતી ભાષામાં સમુદાયના અનુભવો, સત્ય હકીકત અને તેની સાથે ગુજરાતી સાહિત્યની વાર્તાઓ, નવલિકાઓ કે નવલકથાના અંશો જે સાંપ્રત સમયમાં તમારા અને મારા જીવન બંનેને એકદમ સરળતાથી મુશ્કેલીઓની વચ્ચેથી પસાર કરીને સફળતા અપાવે તેવા વિષયોની અહીંયાથી પ્રસારણ કરવાની મેં નેમ લીધી છે. હા, નેમ એટલા માટે કે સમુદાયિક રેડિયો સ્ટેશન છે. તમારા હૈયાની વાતો હોય, હૈયાની મુશ્કેલીઓ હોય, મનની મૂંઝવણ હોય, આ બધાની વચ્ચે વધારે કોઈ મદદ થાય કે ન થાય, પણ એ મૂંઝવણ અને મુશ્કેલીઓમાં તમે ટકી રહો, તમને કોઈ સાથ મળી રહે તેવો અભિગમ, વાત, ઉદાહરણ અને દ્રષ્ટાંત આપવાનો પ્રયાસ અમે સૌ આરજે મિત્રો સતત કરીએ છીએ. સમુદાયનો રેડિયો છે એટલે તમારા અવાજનો પડઘો હોય, તમારા પ્રશ્નોની વાત હોય, તમારી મૂંઝવણની વાત હોય અને સહિયારા સમુદાય દ્વારા જ જે પણ પ્રતિભાવ આપવામાં આવે તે થકી તમને કોઈ ઉમદા સોલ્યુશન કે ઉકેલ મળી રહે અને એ પણ તમને સ્વીકાર્ય હોય, તમે તે વાતોમાંથી તમારા જીવન પ્રણાલીને પદ્ધતિ મુજબ તેનો સ્વીકાર કરીને આગળ વધો, તે જ અમારો મુખ્યત્વે હેતુ છે. વિવિધ જાણકારીઓ તો આપીએ જ છીએ, પણ આજે દર અઠવાડિયાની જેમ એક સુંદર મજાની ટૂંકી વાર્તા આપણે માણીશું, જે આજના આ ઝેનઝીના જમાનામાં કેટલી સાર્થક છે તે તમને પણ સમજાશે. પરંતુ તે આપણે આ નાનકડા વિરામ બાદ શરૂ કરીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વેલકમ બેક 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરની સાથે રેડિયો પાલનપુર પર. આજે ટૂંકી વાર્તા જેના લેખક જીતેન દેસાઈ છે અને જે વાર્તાનું નામ છે કિટ્ટા બુચ્ચા, તેની વાત કરીશું. મમ્મા, ડેડી ક્યારે આવશે? પરિમલ ગાર્ડનના બાંકડે 4 વર્ષની નિવાએ વાચાને 5 મિનિટમાં 10 વાર આ સવાલ પૂછ્યો. તારા ડેડીને ક્યારે સમયનું ભાન રહ્યું છે? જો નિવા, આપણે 30 મિનિટ્સની રાહ જોઈશું અને પછી આપણે નીકળી જઈશું. મારે 6:30 વાગે ડ્રામાનું રિહર્સલ છે. વાચાની અપેક્ષાથી વિપરીત બરાબર 5 વાગ્યે એણે નિર્લેપને આવતો જોયો. એની સાથે બેઠેલી નિવા તો 50 મીટર દૂરથી જ નિર્લેપને આવતો જોઈને ડેડા ડેડા કરતી દોડી ગઈ. પણ આ શું, આ નિર્લેપ? કોઈ વ્યક્તિ માત્ર 15 દિવસમાં આટલી હદે બદલાઈ શકે? વાચા તો નિર્લેપને હંમેશની જેમ જીન્સ પેન્ટ અને કોણી સુધી ચડાવેલી ફૂલ સ્લીવના કોલરવાળા ટી શર્ટ, રેબનના ગોગલ્સ અને ઊંચી બ્રાન્ડના સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવશે એમ ધારતી હતી. ક્લીન શેવ અને ટ્રીમ કરેલી મૂછ, થોડા વિખરાયેલા પણ ઘાટા વાળ, ઉછળતી રમતિયાળ ચાલ અને ગમે એ પરિસ્થિતિમાં ચહેરા પર રમતું મોહક સ્મિત એ નિર્લેપના વ્યક્તિત્વને આકર્ષક બનાવતા. અને આ નંખાઈ ગયેલો ચહેરો, કાબરચિત્રી દાઢી, ઓળાયા વગરના આડા અવળા વાળ, પગમાં કોલ્હાપુરી ચપ્પલ અને ચૂંથાયેલું શર્ટ, શું આ એ જ નિર્લેપ છે? વાચા જેને નિર્લેપના નામથી જ ઘૃણા થઈ ગયેલી, એ નિર્લેપને આ હાલતમાં જોઈ અને તે હચમચી ગઈ. હવે સંવાદ શું થશે પેલી બાળકી, વાચા અને નિર્લેપનો, તે માણીશું આપણે આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નિર્લેપને વાચા આવતો જ જોઈ રહી. નિવા એના ડેડાની આંગળી પકડીને ઉછળતી કૂદતી ચિલ્ડ્રન પાર્ક તરફ નિર્લેપને ખેંચી રહી હતી. જ્યારે તેઓ વાચાની થોડીક દૂરથી પસાર થયા, નિર્લેપે માંદલું સ્મિત કરતા વાચા તરફ હાથ હલાવ્યો. ન જાણે કેમ વાચાની આંખ ભરાઈ આવી, એનું હૃદય ધ્રવી ઉઠ્યું, પણ એના માનસપટ પર છેલ્લા 2 વર્ષની પીડા પથરાઈ ગઈ. એક્ઝેક્ટ 1 કલાક પછી નિવા અને નિર્લેપ એની તરફ આવી રહ્યા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં જીતેન દેસાઈની ટૂંકી વાર્તા કિટ્ટા બુચ્ચા. નિવા હજુ પણ વધારે સમય ચિલ્ડ્રન પાર્કમાં રમવાની જીત કરતી હતી અને નિર્લેપ એને સમજાવતો હતો. બેટા, મમ્માને કામ છે ને, આપણે બહુ જલ્દી પાછા મળીશું. વાચાને દિલથી એવું થયું કે એ નિર્લેપને કહે કે એ પોતાનું ધ્યાન રાખે, પણ એના દિમાગે એને કહ્યું કે તારે હવે શું, ઉજ્જવળ કારકિર્દી તારી રાહ જુએ છે, તું હવે એ દિશામાં ઘણે દૂર નીકળી ગઈ છે. લાગણીમાં નબળા પડવું તેને પોસાય એવું નથી, છતાં દિલ તો દિલ છે. એ બોલ્યું, લાગણીમાં નબળા પડવાની અનુભૂતિ ભાગ્યશાળીને જ મળે છે. વાચાના દિલ અને દિમાગની આ કશ્મકશ નવી ન હતી, સતત ચાલતી રહેતી, પણ જીત હંમેશા દિમાગની થતી. અત્યંત મેધાવી જે હતી એ આ વાચા. કોલેજના પહેલા જ દિવસે વાચા કોલેજનું દ્રશ્ય જોઈને ચોંકી ઉઠી હતી. અરે પ્રથા, આ પહેલા માળે બાલ્કનીની પાળી પર કોણ ચાલે છે? પ્રથા વાચાની પડોશી અને એનાથી 2 વર્ષ સિનિયર હતી. કંઈ નહીં યાર, આ નિર્લેપ્યો એના નામની જેમ બેવિકૃત છે, કોઈની સાથે શરત મારી હશે, એ મારો ક્લાસમેટ છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર આ સુંદર મજાની ટૂંકી વાર્તા. એના આગામી અંશ માણીશું આપણે આ નાનકડા વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

એ દિવાલ પર ચાલે છે ને એ નિર્લેપ્યો, એના નામ જેવો. અરે એને કોઈની સાથે શર્ત મારી હશે, મારો ક્લાસમેટ છે. પણ પડશે અને ટાંટિયા ભાગશે એની પડી નથી એને. વાચાએ આ સામે પ્રત્યુત્તર રૂપી ચિંતા વ્યક્ત કરી. અરે આ બંદાને કંઈ પણ કોઈની પડી નથી. એક વાર તો શરત મારી અને પ્રિન્સિપાલની ઓફિસમાં જઈ એની ટાલ પર હાથ ફેરવી આવ્યો તો, પછી એક વીક માટે કોલેજમાંથી સસ્પેન્ડ થઈ ગયો, એ વાત અલગ. હાય પ્રથાડી, તારી સાથે આ તાંબાની તલવાર કોણ છે? નિર્લેપે પાળી પર ચાલતા ચાલતા જ પ્રથાના નામની બૂમ પાડી અને પ્રશ્ન પૂછ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આજે એઆરના સ્વરમાં કિટ્ટા બુચ્ચા નામની ટૂંકી વાર્તા, જેના લેખક છે જીતેન દેસાઈ. મારી નેબર છે વાચા, ફર્સ્ટ યર. પ્રથાએ જવાબ આપ્યો, તલવારજી સ્વાગત છે તમારું અમારા ક્રેઝી કેમ્પસ ગ્રુપમાં. અમારી પ્રથા ઊંધી છે. અરે આ તમારી પડોશણ પ્રથા નહીં, એ તો છે જ ઊંધી. પ્રથા એટલે કે મારી સિસ્ટમ ઊંધી, એટલા માટે કે અહીં જુનિયર સિનિયરનું રેગિંગ કરે. તમારે પહેલો બકરો બનવા આપણે અહીંયા આગળ બીજું કોઈ તૈયાર થાય કે ના થાય, પણ મારે તૈયાર થવું છે. બોલો શું કરું તમારા માટે? ઊંધો ચાલુ આ પાળી પર? નિર્લેપે ઊંધા ચાલવા પાછું પગલું લીધું ને એનું બેલેન્સ કર્યું ને એ પહેલા માળેથી નીચે પટકાયો. ઘણા સ્ટુડન્ટ્સ ભેગા થઈ ગયા, પ્રથા અને વાચા પણ દોડી ગયા. પીડાથી કણસતો પણ મોં પર તરત જ એને સિગ્નેચર સ્માઇલ સાથે નિર્લેપ બોલી ઉઠ્યો, પ્રથાડી આ તારી તલવાર મેડમ તો યાર જબરજસ્ત છે. આવું હાડકા તોડ રેગિંગ તો આખા ઇન્ડિયાની કોઈ કોલેજમાં નહીં થયું હોય. અને વાચાથી બોલી જવાયું, સોરી. બહુ ભોળા છો તલવાર મેડમ, નામ પ્રમાણે ગુણ નથી, પીડાથી ઉંકારા ભરતો નિર્લેપ બોલ્યો. તમે સાંભળી રહ્યા હતા આ વાર્તાને એના આગામી એટલે કે હવે પછીના અંશો માણીશું આપણે હવે રામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

બહુ પોળા છો તલવાર મેડમ, નામ પ્રમાણે તમારા ગુણ નથી. પીડાતી ઓંકારા પર તો નિર્લેપ બોલ્યો. એટલામાં 108 આવી અને લંગડાતા લંગડાતા નિર્લેપ એમ્બ્યુલન્સમાં બેઠો એ સ્માઇલ કરતો સતત વાચાને તાકી રહેલો. વાચા ખૂબ જ એમ્બેરસ થઈને ઊભી હતી. વાચા યાર, પહેલે દિવસે જ તું તો કોલેજમાં ફેમસ થઈ ગઈ, પ્રથાએ એની પીઠ ઉપર થપ્પો મારતા કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં કિટ્ટા પૂચા નામની ટૂંકી વાર્તા, જેના લેખક છે જીતેન દેસાઈ. આ નિર્લેપ તો ગજબ છે. હવે તું સીસીજી ગ્રુપની મેમ્બર થઈ ગઈ. અરે ક્રેઝી કેમ્પસ ગ્રુપ, તું જોજે તો ખરી કેવી અને કેટલી મજા આવશે. તો આ કોલેજની આ તો લાઈફ છે વાચા, સ્ટડીની સાથે એન્જોયમેન્ટ. અને આ નિર્લેપ્યો ગમે તે તોફાન કરતો રહે, દરેક એક્ઝામમાં ડિસ્ટિંક્શન તો લાવે જ છે. અરે ગ્રુપના બધાને એક્ઝામ આવે એટલે સ્ટડી માટે ટાઈટ પણ કરી દે. અને કોલેજના કલ્ચરલ પ્રોગ્રામમાં તો સીસીસી જ ઓર્ગેનાઇઝ કરે છે. બસ હવે પ્રથા, તું તો નિર્લેપથી અંજાઈ ગયેલી લાગે છે. અરે જે નિર્લેપના પરિચયમાં આવે ને એનાથી અંજાઈ જ જવાય. પણ વાચા, નિર્લેપ તારાથી અંજાઈ ગયો લાગે છે. પહેલી વારે એ કોઈ છોકરીને જોઈને ક્લીન બોલ્ડ થઈ ગયો. જાને પ્રથાડી, હું અહીંયા ભણવા આવી છું, વાચાએ જવાબ આપ્યો. હા હું તે હું ક્યાં ના પાડું છું, પણ ભણવાની સાથે તું શું ગુલ ખીલાવશે એ તો હું જોઈશ ને. બસ હવે પેલાએ ઓછી ખેંચી છે કે તું ચાલુ થઈ ગઈ. બંને હસતા હસતા કોલેજ બિલ્ડિંગમાં પ્રવેશ્યા. અને કોલેજ પછી પ્રથાએ કહ્યું, ચાલ વાચા. ક્યાં? અરે તારા મરીજને જોવા નથી જવું હોસ્પિટલમાં? તારે જવું હોય તો જા, મારે નથી આવવું, વાચાએ જવાબ આપ્યો. પછી ખરેખર વાચા જાય છે કે નહીં તે જવાબ મેળવવા તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. વિરામ બાદ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મારે જવું હોય ને તો જાય હોસ્પિટલમાં, મારે નથી આવવું. પ્રથા કહે છે, અરે રસ્તામાં જ છે, 10 મિનિટ લાગશે અને આપણે એક જ સ્કૂટી પર તો આવ્યા છીએ. વાચા કહે છે કે હા, પણ મારી માં ચાલ, તારાથી નહીં પહોંચી વળાય, પણ એ નિર્લેપીઓ તલવાર તલવાર કરશે ને તો હું સાચે તલવાર ખેંચીશ. શબ્દોની વાચા એ જ મારું નામ છે. ચાલો, સારું સારું, પણ મજા આવશે મને પણ તલવારબાજી જોવાની, પ્રથાએ જવાબ આપ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર કિટ્ટા બુચ્ચા નામની ટૂંકી વાર્તા, જેના લેખક છે જીતેન દેસાઈ અને હું આરજે એઆર તેના અંશો આપને કહી રહ્યો છું. તલવારબાજી રમતા રમતા ક્યારે નિર્લેપ અને વાચાએ એકબીજાના દિલમાં તલવાર ભોંકી દીધી ને, એ તો એમને ખબર જ ન પડી. કોલેજમાં નિર્લેપ અને વાચાની લવ સ્ટોરી પ્રખ્યાત થઈ ગઈ. એક્ઝામ સમયે નિર્લેપ બોલ્યો, ચાલો હવે તલવાર મ્યાન કરી દેવી પડશે. નિર્લેપનું બદલાયેલું સ્વરૂપ જોઈને વાચા તો નવાઈ પામી ગઈ. જે નિર્લેપ એક દિવસે પણ વાચાને ન મળે તો અપસેટ થઈ જતો, એણે દિવસે સુધી મળવાનું તો ઠીક, વાચાને મેસેજ પણ ન કર્યો. પ્રથા યાર, આ નિર્લેપ્યો જોને, એને મારી પડી પણ નથી, આખો દિવસ લાઇબ્રેરીમાં હોય, નથી મળતો અને નથી મેસેજ કરતો, નથી મેસેજના જવાબ આપતો. એ તો એવો જ છે, એ પણ એક્ઝામને પૂરી થવા દે ને, આ દિવસોનું સાટું વાળી દેશે. સાચે જ એક્ઝામ પછીના દિવસે નિર્લેપ ફરીથી પાછો વાચામય થઈ ગયો. વાચાને નિર્લેપના આવા સ્વભાવની નવાઈ પણ લાગી અને ચિંતા પણ થઈ. નિર્લેપે છેલ્લા વર્ષમાં ગોલ્ડ મેડલ મેળવ્યો અને ઓક્સફર્ડમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરવાની સ્કોલરશિપ મળી. વાચા ખૂબ જ રડી તે દિવસે. નિર્લેપ ઇંગ્લેન્ડ જવા નીકળ્યો. વાચા, આવા વેવલાવેડા ન કરતી હોય તો. નિર્લેપ, હું જાણું છું તને, તું ત્યાં સ્ટડીમાં એટલો ખોપી જઈશ કે મને વિડીયો કોલ કરવાની વાત તો બાજુએ રહી, મેસેજ પણ નહીં કરે. ચાલ, રોજ એક મેસેજ અને સન્ડે વિડીયો કોલ હું કરીશ, બસ. વાચા અને નિર્લેપે એની લાગણીને વેવલાવેડા કહ્યા ને, એનું દુઃખ તો થયું, પણ નિર્લેપને આ સ્વભાવની ખાસિયત ગણી એના મન ઉપર એને ન લીધું. વાચાને ખબર જ હતી ને કે આવા તો કેટલાય સમાધાન એના જીવનમાં કરવા પડશે, અને જે આજે તે જોઈ રહી હતી. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

શ્રોતા મિત્રો, તો આ સુંદર મજાની ટૂંકી વાર્તા. જીવનમાં માણસને આગળ વધવા અને એના લક્ષ્યાંકોની સાથે ઘણી વખતે હળવા અને રમૂજી રહેવાની વાતો કરતા જોયા છે, પણ એ જીવનમાં ગંભીરતા અને સિદ્ધાંતોને સંબંધોને લાગણીથી સિંચવા એ પણ જરૂરી છે. વાચાએ તો પ્રેમની સાથે લાગણી જીવી. આજે એ પોતાની દીકરી સાથે પોતાના અસ્તિત્વને નવો ઓપ આપીને જીવનની સંઘર્ષની જેમ પણ માણી રહી છે. જ્યારે નિર્લેપ, સૂકો અને ભટ્ટ મહેનત કરી રમૂજી કરતો પણ પૈસા કમાવા પાછળની ડિગ્રી મેળવીને સિદ્ધાંત મૂકીને એ કેવો ને કેમ આગળ વધ્યો એ તો એ જ જાણે. અને એની એ વાતોના લીધે જ ઇંગ્લેન્ડથી પાછો આવ્યો ત્યારે આ દીકરી એના પ્રેમની નિશાની છે એને પપ્પા કહે છે, પણ એની પત્ની, એની માતા જે દીકરીની છે, એની સાથેનો એનો સંબંધો વિખરાયો છે. પોતાના કરિયરને એક સાચો રૂપ આપીને આજે વાછાએ પોતાના કરિયરને એક્ટર તરીકે ડ્રામામાં એટલી એસ્ટાબ્લિશ કરી દીધી છે કે જીવનમાં સફળતા માણી રહી છે. પૈસા ટકે ખૂબ જ નહીં, પરંતુ જીવનમાં એક સેફટી સાથે જીવન જીવી રહી છે અને એની દીકરીને પણ ઉછેરી રહી છે. અને નિર્લેપે દીકરીને ગમે તેટલું આપે પણ સમય, પ્રેમ અને સંજોગ અને પરિસ્થિતિ મુજબ એની સાથે મળવાનો ટૂંકો ગાળો જ્યાં પેલી દીકરી સતત એના માટે ઝંખે છે અને વિચારે

છે કે મારા પપ્પા તો મારી સાથે હોતા જ નથી, અને નિર્લેપ પણ હવે પછતાય છે કે ઘણું બધું મેળવવા માટે જ્યારે એ પોતાની જાતને સંકોરતો ત્યારે એવું જરૂરી નથી કે તમારા સંબંધોને લાગણી તમને ડિસ્ટર્બ કરે ને વિક્ષેપ જ આપે. એ તમને સપોર્ટ સહયોગ કરી શકે છે. સમયાંતરે છોડને 2-3-4 દિવસે પણ પાણીના ખૂબ બધા લોટા નહીં પરંતુ એક નાનકડી વાછલી ભરેલું પાણી એને મળે ને તો એ વધારે ખીલે છે. બસ સંબંધોને લાગણીઓ પણ એવા જ રાખીએ ને તો જ જ્યારે તમે પરિણામ અને સફળતાના શિખર પર પહોંચો છો ત્યારે એ શિખર પર પહોંચ્યા પછીનો જે આનંદ મેળવવા તમારે જે મેળાવડો જોઈએ છે, સંબંધો જોઈએ છે, ત્યારે તમને એ અહેસાસ ન થાય કે છૂટી ગયા છે. કારણ કે એ સમય નવા થતા નથી અને જૂના બહુ દૂર લાગે છે. ફરી ભેગા કરવા જાઓ તો પેલું કમાયેલું પાછું વાપરવું અને એ જીવન તો નકામું બની જાય, ખરું ને? બહુ સિદ્ધાંતિક અને હકારાત્મક આ વાત હતી. મળું છું આ વિરામ બાદ તમારી વાતો સાથે. તમને પણ માણવા અને મારી સાથે જોડવા, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તો શ્રોતા મિત્રો, આ સુંદર મજાની વાર્તા જેનું નામ હતું કિટ્ટા અને પૂજા, ટૂંકી વાર્તા જીતેન દેસાઈએ લખેલી. આ ટૂંકી વાર્તા માર્મિકતા આપી ગઈ. એની શરૂઆત અને અંત વચ્ચે બહુ મોટો ભેદભાવ હતો. તમને લાગ્યું કે ખેંચી શકાય નવલિકાની જગ્યાએ નવલકથા અને એક મોટી દળદાર પુસ્તક સ્વરૂપમાં વાર્તાને ઘડી શકાય, પણ જેટલી મજા છે ને એમાં રહેલી નાની નાની ડ્રાયફ્રૂટ્સ જેવી વાતો પર હતી, સંબંધોની વાતો પર હતી, તેવી મજા પછી એ લાંબી પુસ્તકમાં નહીં મળે. અને આ સત્ય અને હકીકતની ઘટના હતી. પેલી વાર્તા એવી બની જાય.

કે તમને કાલ્પનિક લાગે. આવી વાર્તાઓ તમારી આજુબાજુ પણ થતી હશે, તમે જોઈ હશે, માણી હશે, ક્યારેક વાંચી હશે, ક્યારેક અનુભવી છે, ભલે ને થોડાક અંશ પૂરતી હોય. તમે મને ટૂંકા શબ્દોમાં કે ફૂલ પ્લેજ લખીને વાર્તા મોકલી આપો. તમારે વાંચવી છે તમારા અવાજમાં તો પણ તમે અમને લખીને મોકલો 9512-66-88 પર, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ કે જેવા કે એક્સ, ફેસબુક છે, અમારો ઈમેલ આઈડી radiopalanpur@gmail.com કે પછી અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને યુટ્યુબ માટે જ્યાં આગળ અમારી ચેનલ છે રેડિયો પાલનપુર, તેની ઉપર પણ જઈ અને તમે જે અમારી આઈફોનની એપ્લિકેશન છે તે પણ ડાઉનલોડ કરી એમાં રહેલા મેસેજીસ અથવા સોશિયલ મીડિયાના બોક્સમાં જઈ તમારા સંદેશાઓ મોકલી શકો છો. આ સિવાય તમે અમને સતત સાંભળી શકો ને અમારા કાર્યક્રમ બીજા કોઈને પણ સંભળાવવા ઈચ્છો છો જ્યાં ઓન એર સિવાયનો વિકલ્પ એટલે કે ઇન્ટરનેટ છે, દેશ વિદેશ છે, દુનિયાનો કોઈ પણ છેડો છે, તો રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના પાલનપુરના સંભવિત કેન્દ્ર સ્થાન પરના બિંદુને તમે કેન્દ્રિત કરશો તો રેડિયો પાલનપુર સાંભળવા મળશે. તો શ્રોતા મિત્રો, આવી જ વાતો સાથે તમે અમને મોકલી આપો, તમારા પ્રતિભાવ અમારા માટે બહુ જ ઉપયોગી છે. ચોક્કસ તેનો જવાબ અને એ વાતોને અમે અમારા કે તમારા અવાજમાં રજૂ કરીશું. આ માટે વધારે હવે સમય નથી લેતો, કારણ કે હવે સમય પૂરો થયો છે. આવતા અઠવાડિયે ફરી મળીશું આ જ સ્થાન પર, એટલે કે રેડિયો પાલનપુર 90.4 MHz પર, નવી વાર્તા, નવી વાત અને નવી હકારાત્મક લાગણીઓ સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

0: સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો, પરંતુ

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

નમસ્કાર શ્રોતા મિત્રો, આજે તમારા માટે લઈને આવી છું રસોઈની રંગતમાં એક નવી રેસીપી. આપણે દર વખતે રસોઈની રંગતમાં નવી નવી રેસીપીઝ બનાવીએ છીએ અને આ રેસીપીઝ જે સ્પેશિયલી બધાએ ટ્રાય કરેલી છે ઘરે, કંઈક યુનિકનેસ હોય છે કે આપણી જે રેગ્યુલર રેસીપીઝ હોય છે એની અંદર આપણે કંઈક નવું ઇનોવેશન કરીએ છીએ. અને ભારતના લોકોની તો આદત જ છે કે ભાઈ ખાવાની અંદર કંઈક નવું ઇનોવેશન કરીને આપણે કંઈક નવું જ બનાવીએ છીએ અને એવું બનાવીએ છીએ કે વર્ષો સુધી લોકો યાદ કરી જાય. તો વેલકમ ટુ ધ રસોઈની રંગત કાર્યક્રમ. અને આજે આપણે બનાવવાનું છે, આજે એકચ્યુઅલી આપણે જે બનાવવાનું છે ને, પાલનપુરની, બનાસકાંઠાની, ઇવન ભારતની દરેક છોકરીની બહુ ફેવરેટ આઈટમ છે, એ છે રગડા ચાટ. પાણીપુરી, રગડા ચાટ આ બધાનું નામ પડે એટલે પાલનપુરવાસીઓ અને દરેક છોકરી લાઈક આપણને એમ થાય કે ક્યારે ખાવા મળે પાણીપુરી. એટલે બધા જેમ કહે છે, જોકે છોકરાઓ બી ઓછી નથી ખાતા, પણ તો બી જે નામ પડી ગયું છે, પ્રથા પડી ગઈ છે એ પ્રમાણે કે છોકરીઓની ફેવરેટ હોય તો પાણીપુરી, રગડા ચાટ, કે જે આપણને નોર્મલી છોકરીઓને ચટપટું ટેસ્ટી વધારે ભાવતું હોય છે. તો આજે આપણે બનાવવાની છે રગડા ચાટ. અને આ રગડા ચાટ કેવી રીતે બનાવવાની છે, એની માટે તમારે શું શું જોઈશે ઇન્ગ્રેડિયન્ટ્સની અંદર, અને તમારે એને કેવી રીતે સર્વ કરવાની છે જેથી ટેબલ ઉપર જોઈને જ લોકો ખુશ થઈ જાય અને લારીવાળાનો ટેસ્ટ લાવો છે, તો આપણે શું કરવાનું છે આ એપિસોડની અંદર આપણે જોવાનું છે. તો હું આના ઇન્ગ્રેડિયન્ટ્સ તમને કહું છું આ નાનકડા વિરામ બાદ. એક મસ્ત મજાનું ગીત સાંભળી લો અને ત્યાર પછી આપણે શરૂ કરીએ છીએ આપણી બધી જ છોકરીઓની ફેવરેટ રગડા ચાટ બનાવવાની રેસીપી. તો ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

શરૂઆત કરીએ આપણી રગડા ચાટ બનાવવાની રેસીપી. હવે આની અંદર આપણે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે એ જોઈ લઈએ. તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં તમારે સફેદ વટાણા, વટાણા બે ટાઈપના આવે છે, એક લીલા વટાણા હોય છે અને એક સફેદ વટાણા હોય છે. તમે લીલા વટાણા યુઝ કરશો તો લાઈક હવે શિયાળાની સિઝન આવવાની શરૂઆત થશે તો ત્યારે તમને લીલા વટાણા બજારમાં બહુ જ જોવા મળશે. તો આ સમયે જ્યારે તમે લીલા વટાણા યુઝ કરો એની કરતાં તમે જ્યારે સફેદ વટાણા ચાટની અંદર યુઝ કરો છો તો એ થોડો વધારે સારો ટેસ્ટ આપતા હોય છે. અને જો તમારે લીલા વટાણા યુઝ કરવા છે તો તમે એ કરી શકો.

0: શકો છો. પછી પાણી, બટાકા જોઈશે, મીઠું, તેલ, જીરું, હિંગ, સમારેલા લીલા મરચાં, બારીક સમારેલી ડુંગળી, આદું લસણની પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, જીરું પાવડર, ગરમ મસાલો, બારીક સમારેલી કોથમી, આંબલીની ચટણી, લીલા ધાણાની ચટણી, પછી લીંબુનો રસ, સેવ, દહીં અને એકદમ ફ્રેશલી ચોપ કરેલી, આપણે આગળ બી કીધું એ પ્રમાણે, કોથમીર. ઓકે, તો આટલી વસ્તુઓ તમારે જોઈશે. અને તો બી તમને એવું લાગે કે આની અંદર હજુ કંઈક નવા મસાલા ઉમેરવાની જરૂર છે કે ચાટ મસાલો ઉમેરવાની જરૂર છે, તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. ઓકે, તો આ રગડા ચાટ બનાવવાની આપણે શરૂઆત કરીશું આ નાનકડા વિરામ બાદ. હું તમને રેસીપી કહીશ કે તમે કેવી રીતે આ રગડા ચાટને બનાવી શકો છો. તો ક્યાંય જતા નહીં, મળું છું આ નાનકડા વિરામ બાદ મસ્ત મજાના ગીત પછી. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: અરે તુમ કાકા બતાઈ ભૈયા હમરા હાલ કા હૈ, નિકલે થે હમ હલવા ખાને, મુહી જલ ગયા હૈ.

छोरा हो छोरा गंगा किनारे वाला हो छोरा गंगा किनारे वाला।

તો શરૂઆત કરીએ આપણા રગડા ચાટ બનાવવાની. તો રગડા ચાટ બનાવવા માટે સૌ પ્રથમ એક કપ સફેદ વટાણા લઈ લો. આખી રાત તમે એને પલાળીને રાખો તો એ થોડા સોફ્ટ થઈ જશે, કારણ કે જે સફેદ વટાણા હોય છે એ બહુ કડક હોય છે. તમે એને ડાયરેક્ટ બાફીને જો ટ્રાય કરવા જશો તો ક્યાંક એ કાચા રહી જવાનો ડર રહે છે. તો તમે એને બેટર છે કે રાતે તમે એને પલાળી દો, અને જો તમારે ઇન્સ્ટન્ટલી જોઈએ તો તમે એને ગરમ પાણીમાં પલાળી દો તો એ જલ્દી વધારે સોફ્ટ થઈ જશે. અને સવારે ઉઠી અને એનું વધારાનું પાણી કાઢી દો. હવે કુકરને ગેસ પર મૂકો, તેમાં પલાળેલા વટાણા, બે કપ જેટલું પાણી, ઝીણા સમારેલા બટેકા અને એક ચમચી જેટલું મીઠું ઉમેરો. હવે કુકર બંધ કરી અને 3-4 સીટી વાગવા દો. પછી 3-4 સીટી વાગ્યા પછી ગેસ બંધ કરી અને કુકર ખોલી દો અને તેને બાજુમાં મૂકી દો. એક વખત વટાણાને ચેક કરી લો કે બરાબર સીજી ગયા છે કે નહીં. પછી કુકરમાંથી વટાણાને કાઢી અને સાઇડમાં રાખી દો. હવે એક પેનને મધ્યમ આંચ પર રાખો, તેમાં એક ચમચી તેલ ઉમેરો અને એને સારી રીતે ગરમ કરી દો. તેલ ગરમ થયા પછી તેમાં એક ચમચી જેટલું જીરું, ચપટી હિંગ, બે લીલા મરચાં, એક ઝીણી સમારેલી ડુંગળી એ મૂક નાખી અને એને મધ્યમ તાવ ઉપર વ્યવસ્થિત સાંતળો. ત્યાં સુધી સાંતળો કે જ્યાં સુધી ડુંગળી એ બ્રાઉન કલરની ના થઈ જાય. ત્યારબાદ તેની અંદર આદુ મરચાંની, જે આદુ લસણની અને મરચાંની આપણે પેસ્ટ બનાવી હતી એને નાખી દો. ડુંગળીની અંદર જે બારીક સમારેલી ડુંગળી તમે જે સોનેરી થવા દીધી છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ટામેટાં નાખી અને બરાબર સાંતળો. ટામેટા જ્યાં સુધી નરમ ના થાય ત્યાં સુધી એને સાંતળે જાઓ. એક મિનિટ પછી તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, બે ચમચી ધાણા પાવડર અને એક ચમચી જેટલું જીરું ઉમેરો અને વ્યવસ્થિત એને ફ્રાય થવા દો. નોર્મલી આપણે જ્યારે રાંધતા હોઈએ ત્યારે આપણે શું કરતા હોઈએ કે ફટાફટ ખાવાને બનાવવાનો ટ્રાય કરતા હોઈએ અને આપણા જે મસાલા હોય છે એને આપણે વ્યવસ્થિત બેક નથી થવા દેતા. કોઈપણ રસોઈનો સ્વાદ ત્યારે આવે છે જ્યારે તમે તમારા મસાલાને વ્યવસ્થિત બેક થવા દો, અને એની માટે તમારે મધ્યમ આંચ ઉપર એને ધીરે ધીરે બેક થવા જોઈએ. તમારો મસાલો બેક થઈ ગયો છે કેવી રીતે ખબર પડે? તો તમારો મસાલો જ્યારે તેલ છોડવાની શરૂઆત કરે ત્યારે એ વ્યવસ્થિત બેક થઈ ગયો છે એને ખબર પડે. આ જે મિશ્રણમાંથી તેલ અલગ થવા લાગે ત્યારે બાફેલા જે બટાકા છે અને વટાણા છે એને એની અંદર ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરી દો. હવે તમારી ચાટને મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી રાંધો. ગેસ બંધ કરી દો, ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરો અને કોથમીર તેને ગાર્નિશ કરો. હવે તમારો રગડો જે છે એ સર્વ કરવા માટે તૈયાર છે. તો એક બાઉલ લો, એમાં રગડા ચાટ ઉમેરી દો, એમાં લીલી મરચાની જે ચટણી છે એ, આમલીની ચટણી, બટેકાની ચિપ્સ, બારીક સમારેલી ડુંગળી, બારીક સમારેલા લીલા મરચાં અને આ બધું નાખો. આ સિવાય ફુદીનાની ચટણી બી તમે નાખી શકો. પછી તેમાં સ્મૂથ કરેલું દહીં, બારીક સમારેલા ટામેટાં અને આ બધું નાખી લીંબુનો રસ અને નાયલોન સેવ, આનાથી તમે ગાર્નિશ કરો અને તમારી રગડા ચાટ એ તૈયાર છે. આશા રાખું છું કે રેસીપી સાંભળીને જ તમારા મોઢામાં પાણી આવી ગયું હશે અને તમને એમ થયું હશે કે ક્યારે હું જલ્દીથી આ રેસીપી બનાવું. મને બી થયું છે અને મને બી એમ થાય છે કે હવે ફટાફટ બનાવીને ખાઈ લઉં. તો આ જે રગડા ચાટ છે નોર્મલી બધાને આવડતું જ હોય છે, પણ મને એક વસ્તુ આની અંદર બહુ ગમે છે કે આનો જે ખાટ

મીઠો જે મિક્સ ટેસ્ટ આવે છે એ નોર્મલી આપણને બધાને બહુ ભાવે છે. તો આવતી વખતે તમારી માટે કંઈક નવું લઈને આવીશ અને એવું લઈને આવીશ કે તમને મજા પડી જાય. તો ફરી મળું છું આવતા રવિવારે તમારી સાથે રસોઈની રંગતમાં. ક્યાંય જતા રહી, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: વાતો વિત સંજય ત્રિવેદી,
2: વિશિષ્ટ સંવાદ શ્રેણી।
1: સંજય ત્રિવેદી એટલે
2: મુંબઈમાં વસતા પણ મૂળ પાલનપુરી એવા પત્રકાર, લેખક, નિર્માતા અને ખેડૂત, જે લઈને આવશે ગુજરાતના વિશિષ્ટ વ્યક્તિત્વ સાથેનો અનોખો સંવાદ,
1: જે આપ માણી શકશો રેડિયો પાલનપુર 90.4 FM પર
2: રવિવારે સાંજે 5:30 કલાકે, પુનઃ પ્રસારણ 8:30 કલાકે,
1: અને નિહાળી શકો છો
2: યુટ્યુબ ચેનલ પાલનપુર પિક્ચર કંપની।
1: લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં।
2: વાતો વિથ સંજય ત્રિવેદી, પાલનપુર પિક્ચર કંપની।
3: બાપ જ્યારે દીકરાને કંઈક આપે ને, ત્યારે ઇટ કમ્સ એઝ અ લોડ, ઇટ કમ્સ એઝ અ રિસ્પોન્સિબિલિટી। તો એક રિસ્પોન્સિબિલિટી ફિલ્મ મેકરને હંમેશા એવું જોઈએ કે હું આમ અહીંયા સુધી પહોંચાય એવું કામ કરું। અને ફિલ્મોમાં ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી આપણી આપણા આપણા દેશની ફિલ્મોમાં એક્ટર્સ આર ધ સ્ટાર,
4: કરેક્ટ।
3: અને એમની સાથે કામ કર્યા પછી એવું થાય કે અહીંયા સુધી તો મારે પહોંચવું જ જોઈએ। એવો કયો એક્ટર જેની સાથે કામ કરવાની તને એમ થાય કે બસ છોલિયા?
4: બચ્ચન સાહેબ। બચ્ચન સાહેબ હેઝ બીન ધ બિગેસ્ટ ઇન્ફ્લુએન્સ, નોટ બીકોઝ ધ કાઇન્ડ ઓફ films he has done, obviously it was his, but the kind of personality that he is, the kind of nahi kehta ke ye to ek colloquial word hai na ke ke building kitni unchi honi chahiye to Bachchan jaisi।
3: Kya baat hai।
4: Ya fir career kaisa hona chahiye to Bachchan jaisa। To ye Bachchan is a epitome of everything। So for me it is that કે જો બચ્ચન સાથે કામ કરીશ તો મને લાગે છે કે હું અને બહુ સેડિસ્ટ એક વાત કહું તમને, મને એવું લાગે છે કે હી ઇઝ ઇમોર્ટલ,
3: યસ,
4: અન્ટિલ આઈ વર્ક વિથ હિમ।
3: ક્યા બાત
4: હે, હી ઇઝ વેઇટિંગ ફોર મી ટુ વર્ક વિથ હિમ।
3: આ જગ્યાનો પ્રભાવ એવો છે કે એવું થઈ જશે,
4: અને મેં આ કોઈને કીધું નથી, આ ક્યારે બી આ વાત નથી કરી મેં, બટ વોટ આઈ મીન ઇઝ ધીસ દેટ મેબી ઇઝ વેઇટિંગ ફોર દેટ
3: epitome to come,
4: not the epitome, I am waiting for the epitome to, but to the to universe is waiting for us to work together, you lage
3: vaarta lakhi Bachchan sahib
4: na man lage je Bachchan sahib koi bhi vaarta ma fit baisi jaye, and obviously now he is a little old and e badu chhe, but e koi bhi vaarta ma baisi j jaye।
3: Tari darek film ma music bahu adbhut prakar nu hoy chhe, sav judu ane chhatay sav potik, etle મેહુલ સુરતી મેહુલ અદભુત મ્યુઝિશિયન છે, અદભુત મ્યુઝિક ડિરેક્ટર છે, સાવ જુદો જુદા જ પ્રકારનો સૂર એને સંભળાય છે, એટલે આપણને સારે ગ મ સંભળાય ને તો એને પદ નિશા સંભળાય એવું છે
4: એને, મેહુલ મેહુલ મેહુલ સંભળાય।

0: અને મેં અને પછી સુરતી બ્લા બ્લા બ્લા અને મેહુલ સાથેના ઘણા બધા કમ્યુનિકેશનમાં ઈ બીંગ અ વેરી ડિયર ફ્રેન્ડ ઓફ યુ એન્ડ મી બોથ. પણ મેહુલ પાસે જુદા પ્રકારના કાન છે,
1: કરેક્ટ,
0: જે મોટે ભાગે અત્યાર સુધીમાં એવું હોય કે ડિરેક્ટર પાસે કાન હોય,
1: કરેક્ટ,
0: જે રાજ કપૂર સાહેબ પાસે હતા.
1: બિલકુલ,
0: મેહુલની પોતાની પાસે રાજ કપૂર જેવા કાન છે.

0: કરી
1: એક
0: ફિલ્મ કરી અને પછી મેહુલ બીકેમ ધ કોર ઓફ ધ ગુજરાતી મ્યુઝિક.
1: કરેક્ટ.
0: મેહુલ ઇફ નોટ મેહુલ, બીજો કયો મેહુલ પછીનો? મેહુલ મેહુલ છે, એના પછીનો સૌથી પ્રિય સંગીતકાર કયો?
1: ઓબ્વિયસલી સચિન જીગર. પણ મારે છે ને, મારો એક પ્રોબ્લેમ રહ્યો છે કે હું સંગીત, મારું અને સંગીતનું રિલેશન બહુ ડિસ્ટન્ટ રહ્યું છે અન્ટિલ આઈ એન્ટર્ડ ધ ફિલ્મ સ્કૂલ. અને સ્પેશિયલી બીકોઝ ઓફ સુભાષ ગઈ હું ફિલ્મ મ્યુઝિક અને મ્યુઝિકને સમજ્યો અને ભારતીય શાસ્ત્રીય સંગીત કે બધી વસ્તુઓ સમજ્યો. તો મને લાગે છે કે જે પણ મ્યુઝિક હું અટેમ્પ્ટ કરું છું ને, એ મને એવું લાગે છે કે મારા ફિલ્મનું મ્યુઝિક એ ફિલ્મના માટે તો હોય જ છે, પણ એના બિયોન્ડ મારા લર્નિંગ માટે બહુ વધારે હોય છે. એટલે કેદાર ભાર્ગવ હોય કે સચિન જીગર હોય કે પછી યુ નો મેહુલભાઈ હોય, એમની પાસેથી સંગીત જાણવા શીખવા વધારે મળ્યું છે. બાય ધ વે ડિકમ્પોઝ ફોર ધ ફિલ્મ ઓલ એવું થાય છે. બટ સંગીત હું ક્યારે પરસ્યુ ન કરી શક્યો બીકોઝ આઈ એમ અ વેરી ઇમ્પેશન્ટ પર્સન. એ વાતનો રંજ છે, રહ્યો છે. પણ હવે હું એ સંગીતને સાંભળીને અને એ સંગીતને મારા ફિલ્મની અંદર ઠાળવીને હું વધારે શીખી રહ્યો છું કે સમજી રહ્યો છું કહેવાય.
0: બાય એની ચાન્સ યુ વોન્ટ ટુ કમ્પોઝ યોર ઓન?
1: નો નો નેવર. આઈ એમ નોટ.
0: વોટ ઇઝ ધ અધર ફોર્મ અધર ધેન બી અ ડિરેક્ટર?
1: ફિલ્મ મેકિંગ.
0: અધર ધેન ધ ફિલ્મ મેકિંગ આર યુ આઈ હર્ડ ધેટ યુ આર અ ગુડ સિંગર.
1: નો આઈ એમ નોટ.
0: ઓર
1: આઈ એમ અ વેરી પુઅર આર્ટિસ્ટ. આઈ એમ અ વેરી પુઅર આર્ટિસ્ટ. ઘણા લોકોને હું જોઉં છું, બિલકુલ નહીં, કંઈ બી નહીં, કંઈ બી નહીં, સિંગિંગ ડાન્સિંગ કંઈ બી નહીં. એટલે આઈ એમ અ વેરી પુઅર આર્ટિસ્ટ. હું ઘણી વખતે બીજા આર્ટિસ્ટને જોઉં છું તો મને લાગે છે કે એ લોકો કેટલા સમૃદ્ધ છે, અને મને લાગે છે મારી અંદર આર્ટનો એક કણ પણ નથી.
0: જીવનમાં એક જ માણસની ફિલ્મ મેકિંગમાં ઈર્ષા કોની થાય?
1: ફિલ્મ મેકિંગમાં
0: ફિલ્મ મેકર તરીકે કોની ઈર્ષા થાય કે અરે યાર?
1: અરે ઈર્ષ્યા કે ગમતો વ્યક્તિ?
0: ઈર્ષા એટલે પોઝિટિવ અર્થમાં હું ઈર્ષાની વાત કરું છું.
1: ઘણા બધા છે, એક નામ નથી પણ ગુરુદત્ત.
0: સર્વોચ્ચ સ્થાને
1: ગુરુદત્ત. જે પ્રકારની ફિલ્મો જે જમાનામાં જે પ્રકારના સેટઅપ સાથે જે પ્રકારના એક્ટર સાથે એ કરી ચૂક્યા, નાઉ થિંક ઓફ ઇટ એઝ અ ફોર્મ્યુલા ઓલ્સો. જે પ્રકારના સબ્જેક્ટ, એક તો બહુ નીશ, એની ઉપર જે પ્રકારના એક્ટર આટલા માસી, અને જે પ્રકારનું આખું મેકિંગ બજેટ બધું જ. આઈ થિંક હી ગોટ બેસ્ટ ઓફ ધ વર્લ્ડ એન્ડ હી ગેવ ધ બેસ્ટ ઓફ ધ વર્લ્ડ ટુ ધ પબ્લિક.
0: યસ,
1: જે આજે બી ચેરીશ કરી શકાય. આઈ ફીલ વેરી એન્વિયસ ઓફ હિમ કે હું કદાચ ગુરુદત્તના જમાનામાં હોત તો સૌથી પહેલા મેં એને અસિસ્ટ કર્યો હોત અને એની આસપાસ રહ્યો હોત, એની વાઇબની સાથે.
0: નવા જનરેશનમાં કોણ એવા મેકર?
1: વિશાલ ભારદ્વાજ ઇન્ડિયાથી, અધરવાઇઝ ઇન્ટરનેશનલી વોંકર વાય. એની ફિલ્મો મને બહુ ગમે. મારી દરેક ફિલ્મની અંદર એક વોંકર વાયની છાંટ છે.
0: ઓકે.
1: એટલે બેયારમાં બુકાની પહેરીને જે લેડી આવે છે સ્કૂટી પર, એ જે મ્યુઝિક પ્લે કરે છે, એ જે મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં આવે છે, એ વોંકર વાયની ઓડ છે. કે પછી વિઠ્ઠલ તીડીમાં જ્યારે વિઠ્ઠલ લાલ લાઇટમાં પત્તાની ગેમ રમતો હોય છે, એ વોંકર વાયની ઓડ છે. ઓલ માય ફિલ્મ્સ હેવ એન ઓડ ટુ વોંકર વાય.
0: તે જ્યારે ફિલ્મ મેકિંગ શરૂ થયું, શરૂ કર્યું, એ જ વખતે બરાબર સોશિયલ મીડિયાએ પણ શરૂઆત કરી.
1: કરેક્ટ.
0: અને બરાબર એકાદ બે વર્ષ પછી રીલ્સ મેકિંગ શરૂ થયું.
1: એકાદ વર્ષ નહીં પણ
0: હા, એટલે
1: ઘણો
0: બહુ નજીકના સમય.
1: હા.
0: અને એટલે ફિલ્મ ઇઝ અ મીડિયમ ઓફ વિઝ્યુઅલ.
1: હા.
0: રીલ્સ આર ઓલ્સો અ મીડિયમ ઓફ વિઝ્યુઅલ. તો જે આખો રાફડો ફાટી નીકળ્યો છે રીલ્સ બનાવવાનો, વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ ઇટ?
1: રીલ્સ તો હવે ના છૂટકે જોવી બી પડે છે, જોવાઈ જાય છે, ભૂલથી પણ જોવાઈ જાય છે. એટલે ઘણી બધી એવી રીલ્સ છે જેની અંદર સ્ટોરી ટેલિંગ પણ છે, પણ ઘણી બધી એવી રીલ્સ છે જે માત્ર ઇન્ફોર્મેટિવ છે. હવે તમારા પર છે, તમારે કઈ ઇન્ફોર્મેશન ગ્રહણ કરવી છે કે નથી કરવી. પણ આઈ થિંક બહુ બહુ ડેમોક્રેટિક થઈ ગયું છે ને રીલ્સના કારણે. તમારા હાથમાં એક એવો ટૂલ આવી ગયો છે, તમે દુનિયા બદલી શકો છો.

0: મારા પર છે કે તમે ખરેખર બદલવા માગો છો કે નથી બદલવા માંગતા. ઘણી બધી રીલ્સ છે જે તમને એક એવું નોલેજ કે ઇન્ફોર્મેશન કે કંઈક અસર કરી જાય છે, અને ઘણી બધી રીલ્સ બહુ ટાઈમ પાસ હોય છે. પણ આઈ થિંક એટ ધી એન્ડ ઓફ ધ ડે કોઈ પણ સંશોધન હોય છે એનું એક અબ્યુઝિવ વર્ઝન હોય છે અને એક પોઝિટિવ વર્ઝન હોય છે. આઈ સી અ લોટ ઓફ અબ્યુઝિસ દેટ ઇઝ હેપનિંગ અરાઉન્ડ ઇટ.
1: અગ્રીડ.
0: અને કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ છે ને
1: એ પછી
0: હા એ મારી દે છે એને. ઇટ વિલ ઇવેન્ચ્યુઅલી ડાઈ ડાઉન. પણ હવે રીલ્સને ફિલ્મો સાથે જ્યારે સરખામણી કરવામાં આવે છે કે પછી રીલ્સના કારણે ફિલ્મો જોવાના અટેન્શન સ્પેનને ક્વેશ્ચન કરવામાં આવે છે કે હવે 2.5 કલાકની પિક્ચર કોણ જુએ, 7 સેકન્ડમાં લોકોનું અટેન્શન સ્પેન જતું રહે છે. આઈ થિંક
1: દેટ ઇઝ એ એક્સેલ શીટ વાળા કેલ્ક્યુલેશન.
0: હા, અને બહુ બ્રુટલ છે ને.
1: વેરી બ્રુટલ.
0: આજે બી તમે RRR આવડી મોટી ફિલ્મ, આટલા કરોડો કમાયેલી ફિલ્મ, હજારો કરોડ કમાયેલી ફિલ્મ, ઇટ વોઝ 3 hours એન્ડ સમ 15-20 મિનિટ્સ લોંગ ફિલ્મ. નાઉ કેન યુ ટેલ મી દેટ 7 સેકન્ડ્સ ઇઝ યોર અટેન્શન સ્પેન?
1: નોટ ફોર મી, એટલીસ્ટ
0: નોટ ફોર એની વન. તો જો ઇફ યુ હેવ અ સ્ટોરી ટુ ટેલ, આઈ થિંક એની ડ્યુરેશન ઇઝ ઓકે. બટ reels have to be used very positively.
1: At the end of the life, જીવનના અંતિમ પડાવમાં મેં જેમ કહ્યું કે મારે તો બુઢાપામાં જંગલમાં મરવું છે, એમ વોટ ઇઝ યોર વિશ દેટ યુ શુડ બી નોન એઝ વોટ? જે તે પહેલાં જ કહ્યું કે મારી પાસે મારી પોતાની વાર્તા હોવી જોઈએ. તારાચંદ અંકલની એક વાર્તા છે જે ખરેખર વાત છે, જેનાથી આખો પરિવાર, આસપાસના લોકો, એમ અભિષેક જૈન એવી એવી કઈ વાર્તા કહી જવા માંગે છે કે જેનાથી એને આમ આહા મજા પડી ગઈ?
0: નહીં, હું બહુ આમ
1: યુ વોન્ટ ટુ બી નોન એઝ વોટ?
0: આઈ વોન્ટ ટુ બી નોન નોટ ફોર માય ફિલ્મ્સ પર્ટિક્યુલરલી, આઈ વોન્ટ ટુ બી નોન એઝ અ પર્સન હુ એક્ચ્યુઅલી ઇનસ્પાઇટ ઓફ નોટ બીંગ અ ગુજરાતી found his roots in Gujarat and in his constant abhigam in learning Gujarati, in understanding Gujarat, in understanding Gujarati people, made films.
1: Super.
0: Films are not bigger than, you know, what I, where I'm coming from. પણ કેવાનો અર્થ એ છે કે લોકો મને એ રીતે જાણે કે આ એક વ્યક્તિ છે જે કદાચ ગુજરાતી નથી, તે છતાંય ગુજરાતની કે ગુજરાતી વાર્તાઓ કહી શકે છે. દેન વાય નોટ ગુજરાતી?
1: જીવનમાં નવ રસ છે. સૌથી પ્રિય રસ કયો?
0: એમ્પથી. હવે એમ્પથી મને ખબર નહીં કોઈ રસ છે કે નહીં,
1: છે જ. છેલ્લે રડવું ક્યારે આવેલું ને ક્યાં?
0: હું તો બહુ રડું છું. અત્યારે આપણે વાત કરીએ છીએ, ધેર આર ટીયર્સ ઇન માય આઈઝ,
1: પણ આમ ધોધમાર, એટલે ચોમાસાની સાથે મર્જ થઈ જવા એવું રડવું ક્યારે આવેલું ને કયા કારણો સર?
0: ફિલ્મો જોતો હોઉં છું ત્યારે ઘણી વખતે રડવું આવે છે, અને ઘણી વખતે ધોધમાર પણ રડી રહું છું. કારણ કે ફિલ્મો બહુ અસર કરે છે ને, વાર્તા છે, લોકો છે, પાત્રો છે, તો એ ધોધમાર રડવું આવી જાય.
1: એવી કઈ ફિલ્મ છે ધોધમાર રડાવી ગઈ?
0: સિનર્સ. સિનર્સ કરીને એક ફિલ્મ આવી છે હોલિવૂડની, અને એમાં એમ કંઈ રડવા જેવું કંઈ નથી, પણ કારણ કે જે પ્રકારના બેકગ્રાઉન્ડથી એ જે પ્રકારના બેકગ્રાઉન્ડની એ ફિલ્મ વાત કરે છે, ઇટ બ્રોટ અ લોટ ઓફ એમ્પથી towards the community, અને મને રડવાનું આવ્યું.
1: કયા પ્રકારના ઇમોશન્સ યુ લવ ધ મોસ્ટ ટુ કમ્યુનિકેટ થ્રુ યોર ફિલ્મ્સ?
0: આઈ થિંક અગેન એમ્પથી, લવ, ટુગેધરનેસ, આ બધા ઇમોશન્સ છે જે મને બહુ ગમે છે. ફ્રેન્ડશિપ મને બહુ ગમે છે.
1: પ્રેમની વાતો?
0: પ્રેમની વાતો.
1: સુરેશ દલાલનું એક અદ્ભુત શેર છે,
0: હા,
1: અથવા કદાચ ગીતની પંક્તિ છે, રાત દિવસનો રસ્તો વાલમ, નહીં તો ખૂટશે કેમ, તમે કરજો વાતો પ્રેમની, અમે કરીશું પ્રેમ. એટલે મને લાગે છે કે પ્રેમની જુદી જુદી અભિવ્યક્તિઓ.
0: હા તો એમાંથી વાતો કરશો પ્રેમની, એવું

0: કરું કરશો પ્રેમ મારી ઓડિયન્સ કે
1: આપણે બીજા એપિસોડમાં અહીંયા અડધે પહોંચાયું છે. થેન્ક યુ સો મચ.
0: થેન્ક યુ
1: થેન્ક યુ થેન્ક યુ. આઈ હોપ યુ એન્જોય. મજા આવી. મને તો ખૂબ મજા આવે છે હંમેશા
0: કરવાની. બહુ ઓછા એવા એવી વાર્તાલાપ હોય છે જેમાં તમને ખરેખર ખુલીને અને ખીલીને વાત કરવાનો મોકો મળે છે.
1: ખુલીને બોલ્યો હતો કદાચ મારે પાછો પાછું આવતીકાલે શૂટ કર.
0: નહીં નહીં, એકચ્યુઅલી હું બહુ ત્રાસ્યો છું. સોરી ટુ સે કે હું બહુ ત્રાસ્યો છું આજકાલના જર્નલિઝમથી, કારણ કે જેમાં બહુ જ ટિપિકલ પ્રશ્નો હોય છે કે આ ફિલ્મ શૂટ કરતી વખતે તમે કઈ મજાની ક્ષણ હતી અને
1: તમને શું મજા આવી. આ
0: જર્નલિઝમ પણ નથી, આ વાર્તાલાપ છે. આઈ થિંક ધીસ ઇઝ ધ ટાઈમ વેર લોકો આવા સ્ટુપિડ પ્રશ્નો ના પૂછીને
1: આઈ એમ શ્યોર
0: જરાક તમારા જીવન વિશે જાણે, કારણ કે જર્નલિઝમનો ટ્રુ એસેન્સ તો એમાં છે ને,
1: ખુલવું
0: અને બીજા વ્યક્તિને ખીલવા દેવું.
1: આઈ નો અભિષેક સાથેની વાતો હંમેશા ખૂટતી જ હોય છે. હું 2-1 મહિના પહેલા જેની ઓફિસમાં મળ્યો હતો ત્યારે એવું હતું કે પાછા ક્યારે મળીશું વાતો કરવા, અને ફરી પાછા અહીંયા, અને આ વખતે પારિવારિક વાતો કરવા મળીશું, એટલે પરિવાર સાથે વાતો કરવા મળીશું. મારે સ્વયંની સાથે ખૂબ વાતો કરવી છે, મારે શૈલીની સાથે પણ ખૂબ વાતો કરવી છે કે એક ડૉક્ટર મેકર આમ તો પાછળ કર છે, એ બંનેનું કરજોડ કેવી રીતે થાય છે ને,
0: નોર્થ પોલ સાઉથ પોલ
1: એ સમજવું છે. એટલે આપણે ફરી પાછા, અને ખૂબ બધી વાતો બાકી રહી ગઈ છે.
0: યસ યસ,
1: આપણે પાછા એકદમ જલ્દી મળીએ.
0: બિલકુલ
1: હે ને, પણ અહીંયા જ.
0: બિલકુલ એબ્સોલ્યુટલી આ જગ્યાએ.
1: અને રૂપસુંદરી એ વખતે થોડીક મોટી થઈ ગઈ હશે, નદી થોડીક વધારે આવી હશે, ઝાડ થોડાક વધારે મોટા થયા હશે.
0: હા,
1: અને આ વખતે આપણે ગુજરાતી બાજરીના રોટલામાંથી આપણા મારવાડી દાળ બાટી.
0: વાહ, બિલકુલ ડન છે
1: હે ને.
0: યસ,
1: ભાઠમાં રાંધેલી.
0: થેન્ક યુ
1: થેન્ક યુ સો મચ.

0: આપણે હજુ ઘણી વાતો સાંભળવાની બાકી છે, પરંતુ મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: વાતો વિથ સંજય ત્રિવેદી,
0: વિશિષ્ટ સંવાદ શ્રેણી.
2: નમસ્કાર મિત્રો, હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં મેળો ભરાય છે અને પગપાળા યાત્રાળુઓ ત્યાં અંબાજીમાં દર્શન કરવા માટે જાય છે. મિત્રો, અમારા આરજે અંજલિ ત્યાંના લોકો જોડે વાત કરે છે, તેની ઝલક આપણે સાંભળીએ રેડિયો પાલનપુર ઉપરથી.
3: બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં મારી જોડે કનકબા છે અને આખો જે સંઘ છે એ સાણંદથી આવે છે, હે ને? આપણે તમે આખું મેનેજમેન્ટ ને બધું જોડે લઈને જ નીકળો છો?
4: હા.
3: અને કેટલા વર્ષોથી આવો છો?
4: 5 વર્ષથી.
3: 5 વર્ષ?
4: હા.
3: કેવું રહ્યું તમારું?
4: બહુ મજા આવી.
3: કોઈ વચ્ચે કોઈ કષ્ટ કે કઈ પડ્યું?
4: કઈ જ નહીં, બહુ જ મજા આવી.
3: અને જમવાનું જે મેં જોયું કે તમે અહીંયા જ બનાવો છો.
4: અમારે ઘરેથી જ આવું બધું તૈયારીમાં જ રહીએ.
3: કેટલા કિલોમીટર કાપી લીધું હમણાં સુધી?
4: 180 કિલોમીટર.
3: તમારો કેવો અનુભવ રહ્યો?
4: સરસ,
3: મજા આવી. આનું નામ શું છે?
4: જેની.
3: જેનું? જેનું કેવું લાગ્યું બેટા?
5: બોલ મારી અંબે, જજે અંબે.
3: મજા આવે છે?
5: મજા આવે.
3: એવું તને મજા આવે? નાના બાળકો પણ છે, આખું એક પરિવાર જેવું સાથે નીકળ્યા છે. બધી જ વ્યવસ્થાઓ સાથે એ લોકો નીકળ્યા છે અને બહુ જ મજા આવી રહી છે. ટીકલ કે કઈ પણ બધું સાથે જ લઈને
4: છે, બધું જ.
3: અને એમના જે અહીંયા ભાઈઓ બેઠા છે એ બધી તૈયારીઓ સૌથી પ્રથમ એ લોકોએ કરી હતી અને 15 દિવસ પહેલાથી તૈયારીઓ હતી અને હમણાં નીકળ્યા છે અને હવે થોડુંક જ દૂર છે. તો તમારી બધાની મનોકામના મા અંબા પૂર્ણ કરે. બોલ મારી અંબે, બોલ મારી અંબે.
2: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: જય જયંબે. હમણાં મને મહિલાઓ વધારે દેખાવા મળી છે, જે હમણાં ચાલી રહી છે ને આ આખો સંઘ છે જેમાં મહિલાઓ હમણાં બહુ છે. કેવું લાગી રહ્યું છે તમને?
1: બહુ સરસ લાગી રહ્યું છે.
0: તમારી પહેલી વાર છે આવી રીતે અંબાજી જવા માટે?
2: અને હું અમેરિકાથી આવી છું આના માટે સ્પેશિયલ.
0: ઓકે, એટલે પહેલા તમે આવી રીતે અંબાજી ગયેલા છો કે ફર્સ્ટ ટાઈમ છે?
2: ફર્સ્ટ ટાઈમ.
0: એટલે તમે કેટલા વર્ષોથી આવો છો?
1: પહેલી છું.
0: પહેલી વાર છે અને કેવું લાગી રહ્યું છે?
1: બહુ જ મજા આવી છે અમને.
3: અમે 4 તારીખથી નીકળ્યા છીએ. અમે 4 તારીખથી ત્યાં વોકિંગ નીકળ્યા છીએ. આજે અમારો 15મો દિવસ છે.
2: ને અમારું ગ્રુપ એટલું સરસ છે કે અમને કંઈ બી તકલીફ પડે તો એકબીજાની સાથે વાત કરતા કરતા એ નીકળી જાય છે.
0: તમારું કેવો અનુભવ?
4: બહુ સરસ.
3: એ તો અમારા ગ્રુપના વડીલ છે, એમને ખાસ પૂછો.
2: એમની વાત કરું તો એ ડે બિફોર હોસ્પિટલમાં હતા, એમને બોટલ ચડાવેલા હતા, તે છતાં પણ એના બીજા દિવસે એમને એટલી શ્રદ્ધા છે કે તે અને જોઈન્ટ કરીને આજે ચાલી રહેલા છે.
0: અને તમે દાંતાથી પણ ઘણા આગળ પહોંચી ગયા છો અને જસ્ટ હવે થોડુંક જ બાકી છે.
3: બીમાર હતા આગલે દિવસે એમને બોટલ ચડાવ્યા. બીમાર હતા આગલે દિવસે બોટલ ચડાવ્યા. 10-15-20 હજાર નો ખર્ચો કર્યો સ્પેશિયલ ચાલવા માટે એમને.
0: જે આ બીજા પણ જે ચાલનારા છે એમના માટે કોઈ સંદેશ તમારે આપવો હોય તો કેવું શું આપશો?
3: હવે અમે દર વર્ષે જઈશું.
2: શ્રદ્ધા રાખીને ચાલશો તો બધી તકલીફો દૂર થશે અને તમારી હેલ્થ વધારે સારી થશે.
0: ઓકે, માં તમારી મનોકામના પૂર્ણ કરે. બોલવારી અમને.
5: તમે સાંભળ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, તમે અત્યારે હાલ સાંભળી રહ્યા છો આરજે અંજલિ દ્વારા ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તેની ક્ષણો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.
0: બોલવારી અંબે. જય જય અંબે. તમારું નામ?
6: કપિલાબેન.
0: કપિલાબેન, ક્યાંથી આવો છો?
6: અમે પાલેસ છે, ભરૂચ જિલ્લામાંથી.
0: છેક ભરૂચ જિલ્લાથી. અને મારે એ વાત કેવી છે કે અંબાજી તો એ લોકો પહોંચી ગયા છે અને ત્યાંથી હવે ગબ્બર ચાલતા જાય છે, તો આટલી બધી શક્તિ ક્યાંથી લાવો છો?
6: એ તો માં જ આપે આપણને. માને આશાએ આવ્યા છો, માં જ આપે.
0: અને કેટલા લોકો સાથે? કોઈ સંઘ સાથે આવે છે?
6: મેં સંઘ છે અમારે. અમારે ખાસા 100-100 જેવા છે.
0: એવું છે? અને બધા હવે ગબ્બર ચાલતા?
6: બધા ધજા ચડાવે.
0: કેટલા વર્ષોથી આવો?
6: અમારે આ પહેલું વર્ષ છે. 5 વર્ષ પૂરા થશે.
0: તમારે 5 વર્ષ પૂરા?
6: 5 વર્ષ પૂરા.
0: અને માનતા છે કે?
6: ના, એમ જ માને આશાથી જ માં આપે આપણને.
7: 12 વર્ષ થઈ ગયા.
0: તમને કેટલા?
7: 10-12 વર્ષ.
0: ઓહો. અને તમે પણ પહેલી વાર આવો છો કે આવો છો પહેલા?
8: 8 વર્ષ થયા.
0: તમે 8 વર્ષથી આવો છો ખરેખર? કેમ કે ભરૂચ જિલ્લો ને?
6: કેટલું? ભરૂચ જિલ્લો.
0: ભરૂચ જિલ્લાથી આવે છે. તો કેટલા કિલોમીટર કાપી લીધું હમણાં સુધી?
6: 400.
0: કેટલા દિવસથી નીકળ્યા છો? અંબાજી દર્શન કરી
6: લીધા? હવે અહીંયા પહેલા જઈશું, માના દર્શન કરવા પછી નીચે જઈશું.
0: એટલે ત્યાંથી હજુ અંબાજી થી જાય છે ગબ્બર. ગબ્બર ધજા ચડાવશે, દર્શન કરશે અને પાછા પછી અંબાજી આવશે. ચાલતા જાવશો પાછા?
6: ચાલતા આવશે. અરે નીચે હજુ દર્શન કરવાના, એટલે આવતા પાછું ચાલતા આવીશું.
0: એટલે વધારે હજુ અહીંયાથી ઘણા કિલોમીટર ને 5 કિલોમીટર રિટર્ન આવશો. માં અંબા ઘણી શક્તિ આપે છે તમને અને તમારી મનોકામના પણ પૂર્ણ થાય. બોલ મારી અંબે. જય જય અંબે. જય અંબે.
5: બોલ મારી અંબે. જય જય અંબે. આ નારાથી આખો રોડ ગુંજતો જાય છે અને લોકો માના પગપાળા યાત્રાએ ચાલતા જાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળત રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
9: હું જે ખરું હું યુએસ રહું છું. યુએસથી સ્પેશિયલ ચાલુ આવ્યો છું.
0: બોલ મારી અંબે. જય જય અંબે. હમણાં મારી સાથે છે જે લોકો સુરત થી આવી રહ્યા છે. ક્યારે નીકળ્યા હતા તમે?
9: અમે નીકળ્યા હતા 4 સપ્ટેમ્બરે. અમારામાં ટોટલ લાઈક 40 પીપલ છે અને બીજા સેવામાં છે તો અરાઉન્ડ 50-55 અરાઉન્ડ છે અમારા.
0: તમારી માટે આ ફર્સ્ટ ટાઈમ છે કે વર્ષોથી આવો છો?
9: હા, એકચ્યુઅલી મેં 22 યર્સ પહેલા ગયેલો હતો. તે પછી આફ્ટર 22 યર્સ આઈ સ્ટાર્ટેડ અગેન પાછો આજે. બે વર્ષ ચાલતો ગયો, પછી આજે 22 વર્ષ પછી પાછો આજે જાઉં છું ચાલતો.
10: અમે સુરત થી 30 કિલોમીટર દૂર છે અમારું એના ગામ છે, ત્યાંથી અમે આવ્યા છીએ. સુરત થી
9: બારડોલી છે ને, બારડોલી ની પાસે એના ગામ છે ને, એના ગામ થી અમે આવ્યા છે.
0: ઓકે. તો અમને કેટલા દિવસ લાગ્યા અહીંયા પહોંચતા?
9: હા, અમને એકચ્યુઅલી લાઈક દાતા પહોંચતા અમને લાઈક 18 છે, અમે દાતા પહોંચી જવાના છે. પણ અમારી જોડે અમારું કિચન છે સાથે, અમારી જોડે અમારું બધું છે સાથે, એટલે અમારા સ્ટાફ બી હોય છે અમુક જગ્યાએ, એટલે બધું અમારી જે અમારી ટીમ છે સાથે જ અમારી જોડે.
0: ઓકે. અને મજા આવી રહી છે?
9: મેં જે હું જે ખરું હું યુએસ રહું છું. યુએસ થી સ્પેશિયલ ચાલુ આવ્યો છું.
0: ઓ વાવ. અને કોઈ એવો સારો એવો અનુભવ તમારો થયેલો પહેલા કે એટલા માટે તમે ફરીથી ચાલી રહ્યા છો એવો કોઈ અનુભવ?
9: યસ, એકચ્યુઅલી 3 વર્ષ મેં પૂરા કર્યા અંબાજીના 22 વર્ષ પહેલા, ને તે પછી લાઈફમાં બધું બહુ સારું થયું, ને તે પછી લાઈક અમારે હતું કે

0: મારી પાછું જવું છે ને આજે મારા માતાજીનો હુકમ છે અને અમે આજે પાછા આવ્યા છીએ માતાજીનો હુકમ.
1: બહુ સરસ વાત કહેવાય ને આવી રીતે જ અંબાજી જે લોકો ચાલે છે દરેકના અલગ અલગ અનુભવ હોય છે ને માં તમારી બધાની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે.
2: જય જય અંબે.
1: જય અંબે.
3: બોલ મારી અંબે. જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: આપણે હમણાં ચરાડા ગામે છીએ ને અહીંયા સામયું થાય છે લાલ દંડાવાળા સંઘ જ્યારે પણ આવે છે તો એના વિશે શું જણાવો?
4: આ લાલડા સંઘનું સામયું આપ જોઈ રહ્યા છો. ઓળો થોડીક ક્ષણોની અંદર આ વડના ઝાડ નીચે અમે બેઠા છીએ. આરામ અમારો આરામનું સ્થળ છે. જેમ કે ગામની ભાગોરે છે ને વરરાજા પહેણવા આવે ને અને મોટો માણસ અને ગામના ભાગોરેથી સ્વાગત કરતા માથે કુંભ અને ઉપર શ્રીફળ એ લઈને આનંદ કરતા જાય ઢોલ નગારા સાથે. એમ અત્યારે ચરાડા ખાતે પરિવાર એમનો જે વારસાગત ચાલે છે. હા અમારે હિતેશ ભાઈ ચરાડા હિતેશ સુથાર એમની પેઢી પાંચમી જો અત્યારે સ્વાગત લઈને આવ્યા છે એટલે સ્વાગત કરે. માતાજીનું ઉમરકા ભેર જે સ્વાગત કરવાનું આ સ્વાગત છે માતાજી.
3: બોલ મારી અંબે. જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે. જય જય અંબે. અભી મેં જહાં પે ખડી હું યહાં સે અંબાજી બહોત હી નજદીક હૈ ઓર મેરે સાથ જો જુડે હૈ વો નાસિક સે આ રહે હૈ. બચ્ચે કો ભી લાયે હો ઓર આપને આંખ પે પટ્ટી બાંધી હૈ. ક્યું માનતા હૈ? માનતા અંબાજી ને પૂરા કિયા ઇસકે લિયે હમ ભી ઉનકા પૂરા કર રહે. ક્યા માનતા માની થી આપને?
5: હમને એસે ઘર કી પ્રોબ્લમ કે લિયે માનતા માંગી થી 3 સાલ પહેલે. માતાજી ને પૂરા કિયા. અભી બોલ કે આયે થે હમ પટ્ટી બાંધ કે આયેંગે. 100 કિલોમીટર से વિસનગર से આ રહે હો?
1: વિસનગર से. આપ હો નાસિક से લેકિન આપ ચલ કે વિસનગર से આ રહે હો? તો આપ પહેલી બાર આ રહે હો?
6: નહીં, 10 બાર આ ચુકે કમ સે માતા કે પાસ. કુછ ભી તકલીફ નહીં.
1: અચ્છા, ઓર આપને આંખ મે પટ્ટી બાંધી હૈ તો કોઈ દિક્કત હુઈ આપકો?
5: કુછ ભી નહીં દિક્કત. જો પહેલે ભી થી દિક્કત તો અભી કમ હો ગઈ. બારિશ આયા હૈ લેકિન હમ ચલના અપના ચાલુ જ રખા હૈ.
1: માતાજી કરે કે આપકી જો ભી મનોકામના હૈ વો પૂર્ણ હો. બોલ મારી અંબે.
5: જય અંબે.
1: જય અંબે.
6: જય અંબે.
1: જય અંબે.
3: બોલ મારી અંબે. જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે. જય જય અંબે.
4: જય જય અંબે.
1: ક્યાંથી આવી રહ્યા છો?
4: અમે અમદાવાદથી આવે છે.
1: અને આંખે પટ્ટી બાંધી છે, કોઈ માનતા છે?
4: માનતા હતી, બાધા હતી માતાજીની, એ બાધા માટે આવ્યા છે.
1: અચ્છા, પૂરી થઈ ગઈ. ક્યાંને વર્ષોથી આવો છો કે પહેલી વાર?
7: અમે લગભગ 2007 માંથી આવે છે.
1: અચ્છા, એવું છે. અને કોઈ વરસાદ કે એવું કઈ નડ્યું છે તમને?
7: ના, વરસાદ થઈ દુ વચમાં નડી દુ થોડું, પણ ચાલતા હતા માતાજીના નામે.
1: બરાબર. અને તમને કોઈ કષ્ટ પડી રહ્યું છે?
4: કષ્ટ તો છે, માતાજીના નામ પર બધું ભોગવું છે.
1: એવું છે. અને તમે પહેલી વાર આવે છો કે તમે ભી આવો?
4: ના ના, અમે ભી આવે છે.
1: આવો છો? ઓકે. અને ક્યારે નીકળ્યા હતા?
4: અમને આજ 5 વર્ષ થયો.
1: કે માં સૌની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે.
2: જય જય અંબે.
3: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: એક બાજુ મેળાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી બાજુ હજારો માઈ ભક્તો અંબિકા અન્ન ક્ષેત્રમાં માનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આપણી સાથે દીપકભાઈ જોડાઈ ગયા છે. દર વર્ષ કરતા આ વખતે શું વ્યવસ્થામાં ચેન્જીસ છે?
8: આ વખતે આપણે જે 12 પંડાલ બંધાયો છે એના અંદર પણ જમવાની વ્યવસ્થા છે. અંદર ભોજનાલયમાં પણ આપણે જમવાની વ્યવસ્થા ચાલુ રાખી છે. આ 2 બાજુ આપણે વ્યવસ્થા કરેલી છે મારી ભક્તોમાં.
1: તો આપણી સાથે અંબિકા અન્ન ક્ષેત્રના મેનેજર શ્રી જોડાઈ ગયા છે. તમે ભક્તોને શું અપીલ કરશો?
9: શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સર્વ માય ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. બસ માં ભક્તાને કે આવો માના દ્વારે અને માનો પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવો.
1: જેટલું પ્રેમથી અહીંયા ભોજન બની રહ્યું છે એટલા જ પ્રેમથી અહીંયા ભોજન પીરસાઈ રહ્યું છે. તો તમે પણ અંબાજી આવો તો અંબિકા અન્ન ક્ષેત્રમાં આવવાનું ભૂલતા નહીં, માનો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. બોલ મારી અંબે. જય જય અંબે.
3: બોલ મારી અંબે. જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે જય જય અંબે. અમદાવાદ થી આવી રહ્યા છે, 25 વર્ષથી આવે છે.

0: અમારી સાથે અમે લોકો લગભગ 15-17 ભૂદેવ અમદાવાદથી કાલુપુર કર્ણમુક્તેશ્વર મહાદેવથી ભાદરવાસુદ એકમના દિવસે ત્યાંથી નીકળીએ છીએ અને ભાદરવાસુદ આઠમના દિવસે મા ભગવતીના અંબાજી ધામમાં પધારીએ છીએ અને નોમના દિવસે મા ભગવતીનું આ નિશાન સ્વરૂપ છે એ નિશાન અમે મા ભગવતીને અર્પણ કરીએ છીએ અને મા ભગવતીને એવી પ્રાર્થના કરીએ છીએ કે હે મા ભગવતી, આ આવતી આસોની નવરાત્રમાં મા તું મારા ઘરે પધાર અને અમારા સૌનું કલ્યાણ કર અને વિશ્વનું કલ્યાણ કર.
1: અમે તો ભગવતીના દર્શન માટે આવ્યા છીએ, બીજું કઈ આપણી મનોકામના નથી.
0: વિશ્વનું કલ્યાણ થાય એ ભાવના સાથે જ અમે લોકો આવીએ છીએ.
2: આ સર્વની મનોકામના પૂર્ણ કરે.

0: નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.
1: ગુલવારી અંબે, જય જય અંબે. આપણે ક્યાંથી આવી રહ્યા છો?
2: નડિયાદ ચિલોડ.
1: નડિયાદ? અને કેટલા દિવસો પહેલા નીકળ્યા?
3: 5.
1: કેવો અનુભવ રહ્યો છે તમારો?
3: સરસ, બહુ આનંદ. આનંદ આનંદ નો પાર નહીં.
1: કેવું છે, માનતા છે કે એમ દર વર્ષે નીકળો છો?
2: માનતા નહીં, અમને મત
1: પાર. કેટલા વર્ષોથી આવો છો?
2: અમારે 20-25 વર્ષ થઈ.
1: કેટલા લોકો સાથે છે?
3: અમારા 70-80 માણસ.
1: બધા આગળ પાછળ છે અડધા?
3: ઓકે.
1: પહેલી વાર આવે છે?
4: હા.
1: કેવું લાગે છે?
4: મસ્ત.
1: પગ દુખે છે? નથી દુખતા?
4: ના.
1: મજા આવે છે?
4: હા.
1: અને હમણાં સુધી કેટલા કિલોમીટર કાપ્યું?
3: લગભગ અમારા 270 કિલોમીટર.
1: અને હવે તો ઢુકડું જ છે, હવે તો બહુ નજીક આવી ગયા છો.
3: બસ સારું, આનંદ આનંદ. બસ શરીર ના, મારો ઘર પરિવાર ના, બધા સુખ આનંદ આનંદ. આનંદ તો પાર નહીં.
1: કોઈ વચ્ચે કષ્ટ તો પડ્યું નથી?
3: કષ્ટ નહીં. કોઈ કોઈ કહે તો કઈ તકલીફ નહીં. કોઈ માથું નહીં, કોઈ દુખાવા નહીં, કોઈ ફોલી નહીં, કોઈ આનંદ નો માર માનવ માર નહીં.
1: તમારા મોઢા પર પણ દેખાઈ રહ્યો છે, જે રીતે તમે નાસ્તા નાસ્તા માને ત્યાં જાઓ છો એ ત્યાં દેખાઈ આવે છે. બેટા, તને મજા આવે છે ને?
4: હા.
1: ઓકે, તો માં તમારા બધાની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે.
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: જય જય શિવ શંકર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો

પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-98-95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.